0: वंदे मातरम।
1: वंदे मातरम सुजलाम सुफलाम।

નમસ્કાર, સુપ્રભાત. 228 પૂર્ણાંક 3 દશાંશ મીટર એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે ગુરુવાર, જ્યેષ્ઠા વદ દિનાંક 21, તારીખ 11 જૂન 2026. અત્યારે સવારના 5:58:24 થઈ છે. સૂરજની પહેલી કિરણ કહે નવો દિવસ, નવી શરૂઆત. પવનની હળવી લહેર કહે ચિંતા છોડો, સ્મિત અપનાવો. અને જીવન કહે દરેક ક્ષણને દિલથી જીવો, કારણ કે આજનો દિવસ ફરી પાછો આવવાનો નથી. આપનો દિવસ આનંદ, સફળતા અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે એવી શુભકામના સાથે દિવસ દરમિયાન પ્રસારણ સેવાની પ્રાર્થના સભાનો પ્રારંભ કરીએ મંગળ સ્વર સાથે.

उपद्रव आयोजन के सुनिश्चित व्यवस्था अगौथी गोठवायेल निश्चित माळखुं आवुं आयोजन हमेशा समयबद्ध होय छे ચોક્કસ ગણતરી પૂર્વકનું હોય છે આપણે પણ જીવનના દરેક ક્ષેત્રમાં પૂર્વ આયોજન કરવું જોઈએ પૂર્વ આયોજન પ્રવૃત્તિ સંકલ્પ કે પ્રસંગને દીપાવે છે અને સુચારુ રીતે પાર પાડે છે અને સુખદ પરિણામ બક્ષે છે નિશ્ચિંતતા આપે છે ખોટા ખર્ચથી બચાવે છે કોઈ પણ રાષ્ટ્ર વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થા કે કુટુંબ વ્યવસ્થા પૂર્વ આયોજન વિના દીર્ઘકાળ સુધી ટકી નહીં શકે આપણી કેટલીક રૂઢિઓ ઉત્સવો પાછળ પણ પૂર્વ આયોજન કારણભૂત છે પરમ કૃપા પરમાત્માએ અમૂલ્ય માનવ જીવન આપ્યું છે ને તેમાં માનવીને બુદ્ધિની અપ્રતિમ ભેટ આપી છે આ બુદ્ધિ સાથે પૂર્વ આયોજન દ્વારા જીવનને નવો ઘાટ આપી શકાય છે તેને શણગારી શકાય છે માનવ જીવનને સાર્થક કરી શકાય છે જીવન એ વેડફી દેવા માટે નથી એ તો માણવા જેવું છે અને બીજાના જીવનને અજમાવવા માટે જીવનના દરેક ક્ષેત્રનો દરેક અવસ્થાનો આનંદ તો જ લઈ શકાય જો પૂર્વ આયોજન મુજબ જીવન વ્યતીત થતું હોય પૂર્વ આયોજનમાં ચોકસાઈ સહયોગ સંવાદિતા અનુભવ હોય છે આયોજન વગરનું કાર્ય પ્રસંગ ક્યારેક અપયશ લાચારી ક્ષોભ અને નુકસાનનો અનુભવ કરાવે છે વ્યર્થ વિવાદ પેદા થાય છે પૂર્વ આયોજનમાં માનવી નિશ્ચિંત બની આગળ વધે છે આવનારા સંભવિત જોખમોનો અંદાજ હોય તે જાગૃત રહે છે આ જાગૃતિ તેને નુકસાનીથી બચાવે છે

સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ આગોતરું આયોજન પઠન ભાવના માકડ પ્રસ્તુતિ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવી. શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમની શરૂઆત કરીએ પ્રાચીનની રચના સાથે, સ્વર અરવિંદ ઠક્કરનો.

0: એમ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન એક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

દેવશ્રી દરજીના સ્વરમાં ભટ્ટી હરજીની રચના સાંભળ્યા બાદ કાર્યક્રમમાં હવે સાંભળીએ કિશોર બારોટના સ્વરમાં દાસ ગાયોની રચના.

0: પેમેન્ટ રિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં હવે સાંભળીએ રવિ સાહેબની રચના, કંઠ આપ્યું છે માધવગીરી ગોસ્વામીએ.

0: પેલું સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: હે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપણે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમ અર્ચનાને આગળ વધારતા સાંભળીએ પિંગલની રચના, કંઠ છે પેથરાજ પુંશીનો.

કવિ કાવ્યની રચના રવિ મહારાજના સ્વરમાં આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ રવિ બારોટના સ્વરમાં ભજન.

0: સાયવલ્લીની રચના સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, 6:40 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. આજનો વિષય છે લીંબુમાં હસ્તબહાર. કાર્યક્રમ પ્રસ્તુતિ સીડી કરમસિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીધી કરમસિયાણી. મિત્રો, આજની કૃષિ માહિતીમાં આપણે જોઈશું લીંબુના પાકમાં હસ્તબહાર. મિત્રો, ફળ પાકોમાં લીંબુનો પાક ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. આ પાકની ખેતી ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના બધા જ દેશોમાં વધતા ઓછા પ્રમાણમાં થાય છે. હવે મિત્રો, આપણને થશે કે લીંબુના પાકમાં હસ્તબહાર એટલે શું? તો મિત્રો, લીંબુના પાકમાં જો કોઈ ખાસ સમયે વિશેષ માવજત ન આપવામાં આવે તો આખા વર્ષ દરમિયાન વધતા ઓછા પ્રમાણમાં ફૂલો આવીને ફળો મળ્યા કરે છે, જે ચોક્કસ ઋતુ દરમિયાન લઈ આવવાની પ્રક્રિયાને બહાર કહેવામાં આવે છે. હવે બહારના ફાયદાની વાત કરીએ તો મિત્રો, બહાર લેવાથી વધુ સારી ગુણવત્તાવાળા ફળ મળે છે, વધુ સારી બજાર અને ઊંચી માંગ રહે છે, વધુ નફાકારકતા રહે છે, આર્થિક ઉત્પાદનમાં વધારો થાય છે અને કેટલાક જૈવિક તણાવ ટળી જાય છે. હવે બહારના આમ જોઈએ તો 3 પ્રકાર છે, અંબે બહાર, મીગ બહાર અને હસ્ત બહાર. જો અંબે બહાર લેવામાં આવે તો તેના ફળો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં આવે છે અને તેમના ફળો જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન મળે છે. અને મીગ બહાર લેવામાં આવે તો તેના ફૂલો મે જૂન મહિનામાં આવે છે અને તેમના ફળો ઓક્ટોબરથી જાન્યુઆરી મહિના દરમિયાન મળે છે. જ્યારે હસ્ત બહાર લેવામાં આવે તો તેના ફૂલો ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આવે છે અને તેમના ફળો જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં મળે છે. હવે લીંબુના પાકમાં હસ્ત બહાર લેવામાં આવે તો વધુ હિતાવહ છે. હસ્તબહાર લેવા માટે ચોમાસું પૂર્ણ થઈ ગયા બાદ વાડીને એક માસ સુધી પાણી આપવાનું બંધ કરવું જોઈએ અને જમીનને તપવા દેવી. છોડ ઉપરની સૂકી અને રોગિષ્ઠ નડતરરૂપ ડાળીઓ કાપી તેના પર બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો. ખામણામાં સાધારણ મૂળ તૂટે તેવી રીતે ગોળ કરવો જોઈએ. એકાદ માસ પછી ભલામણ પ્રમાણે ખાતરો આપી હળવું પિયત આપવું, જેથી ઓક્ટોબર નવેમ્બર મહિના દરમિયાન ફૂલો આવવાની શરૂઆત થાય. ઘણી વખત આવી માવજત આપ્યા બાદ વધારે વાનસ્પતિક વૃદ્ધિ થવાથી ફૂલો આવતા નથી. આવા સંજોગોમાં 10 PPM 4D અથવા 50 PPM મેથેલિક એસિટિક એસિડનો 1% યુરિયાના દ્રાવણ સાથે છંટકાવ કરવો. લીંબુમાં હસ્તબહાર શા માટે? તો મિત્રો, હસ્તબહાર લેવાથી ફૂલો ઓક્ટોબર નવેમ્બર મહિના દરમિયાન આવે છે અને તેમના ફળો ફેબ્રુઆરીથી મે મહિનામાં એટલે કે ઉનાળા દરમિયાન મળે છે, જેમાં લીંબુની માંગ વધારે હોય છે અને બજાર ભાવ પણ ઊંચા રહે છે. જ્યારે ચોમાસા દરમિયાન પુષ્કળ ઉત્પાદન મળે છે, પરંતુ જ્યારે બજાર ભાવ ઓછા મળે આવા સંજોગોમાં જો લીંબુના પાકમાં ફૂલો આવવાના સમયમાં ફેરફાર કરી ઉનાળાના સમય દરમિયાન વધારે ફળ ઉત્પાદન મેળવી શકાય તો લીંબુની ખેતી વધારે નફાકારક બનાવી શકાય. તો લીંબુના પાકમાં હસ્તબહાર લીધા પછી ગુણવત્તાવાળા ફળો મેળવવા માટેની પણ કાળજી લેવી જોઈએ. સામાન્ય રીતે હસ્તબહાર લીધા પછી ખાતર, પિયત, આંતરખેડ અને નિંદામણ તેમજ પાક સંરક્ષણ જેવા અગત્યના કાર્યો ઉપર ધ્યાન આપવું જોઈએ અને તો જ ગુણવત્તાવાળા ફળો મેળવી શકાય. હવે મિત્રો, સામાન્ય રીતે બાગાયતી પાકોમાં ખાતરો 2 હપ્તામાં એટલે કે ચોમાસામાં અને ચોમાસા બાદ આપવામાં આવે છે. તેવી જ રીતે ખાતર આપવાની પદ્ધતિમાં ખાતર હંમેશા ઝાડના ઘેરાવા મુજબ રિંગ કરીને જ આપવું. લીંબુનો પાક છીછરા મૂળ ધરાવતો હોય, નિયમિત હળવું અને ઓછા દિવસના અંતરે પાણી આપવાની ખાસ ભલામણ છે. પુખ્ત વયના છોડને શિયાળામાં 10 દિવસે અને ઉનાળામાં 7-8 દિવસે પાણી આપવું. એક સંશોધન મુજબ લીંબુના પુખ્ત વયના છોડમાં ટપક સિંચાઈ દ્વારા પિયત આપવામાં આવે તો 63% પાણીનો બચાવ થાય છે. હવે જમીનને સતત પોચી અને ભરભરી રાખવા, જરૂર પ્રમાણે વર્ષથી 2-3 આંતરખેડ કરવી, સારા નિતારવાળી જમીનમાં ઓછામાં ઓછી આંતરખેડ કરવી જેથી મૂળને ઈજા ન થતા રોગ જીવાત ઓછા લાગે. લીંબુના પાકમાં આવતા રોગોમાં બળિયા ટપકાનો રોગ મુખ્ય છે, જે જીવાણુથી થાય છે, જેમાં પાન, ડાળીઓ તથા ફળ પર કથ્થાઈ રંગના ખરબચડા ટપકા પડે છે, જેથી ફળના બજાર ભાવ ઓછા મળે છે. તેના નિયંત્રણ માટે નવેમ્બર, ડિસેમ્બર, ફેબ્રુઆરી, માર્ચ, જૂન અને જુલાઈ, ઓગસ્ટમાં એમ કુલ 4 વખત 10:5:100 પ્રમાણવાળું બોર્ડો મિશ્રણ અથવા તાંબાયુક્ત દવાનો છંટકાવ કરવો, વાડીની સ્વચ્છતા જાળવી તથા જમીનનો નિતાર જાળવવો. જો આટલી કાળજી લેવામાં આવે તો જ લીંબુના પાકમાં હસ્તબહાર લાવી શકાય. તો મિત્રો, આજે આપણે ખેડૂત મિત્રોને લીંબુના પાકમાં હસ્તબહાર કઈ રીતે લાવી શકાય અને હસ્તબહારની ઉપયોગીતા શું છે તેની આપણે વાત કરી. તો આવી રીતે લીંબુના પાકમાં હતાશ થયેલા ખેડૂતો હસ્તબહાર લઈને લીંબુની નફાકારક ખેતી કરી શકે છે.
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સંદર્ભ સાહિત્ય પર આધારિત કાર્યક્રમ કૃષિ માહિતી, વિષય લીંબુના પાકમાં હસ્તબહાર. કાર્યક્રમ પ્રસ્તુતિ સીડી કરણ સયાની. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતમિત્રો, હવે પ્રસ્તુત કરીએ શ્રી રામચરિત માનસ ગાન. કલાકાર સુરેશ વાટકર અને હરિહરન.

ਸਿਧ ਹੋਈ ਜੋ ਪਾਈ ਨਾ ਸਮੇਗੀ ਪੁੰਨੀ

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંડાળ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા.

0: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી અવિરત સેવા આપવાનો નવો રેકોર્ડ બનાવતા રાજ્યભરમાં વિશેષ ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા ભાજપ પરિવારે શહેરના બીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂજા અને મહાઆરતીનું આયોજન કર્યું હતું. ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન વાંભણીયાએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી લોકો સાથે સંવાદ સાધ્યો હતો. આ સાથે જ શિહોરના મુક્તેશ્વર મંદિર ખાતે આયોજીત મહાઆરતીમાં નીમુબેન વાંભણીયાએ હાજરી આપી દેશના સુખ સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે જ શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહની અધ્યક્ષતામાં ભાવનગર શહેર ભાજપે શહેરના જુદા જુદા સ્થળે આવેલ મહાપુરૂષોની પ્રતિમાની સ્વચ્છતાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો. વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી નિમિત્તે અંબાજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના સાથે મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ અને દેશની સુખાકારી, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના પણ કરવામાં આવી.
1: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષ સતત જનસેવાને પૂર્ણ થયા છે. અમે સૌ સાથે મળીને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મા જગતજનીના ચરણોમાં તેમના માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે તેમને જનકલ્યાણ માટે, દલિતો, પીડિતો, શોષિતો અને વંચિતો માટે વધુ એમની સેવા કરવા માટે બળ આપે એવી મા જગતજનની અંબે માને પ્રાર્થના.
0: અરવલ્લી જિલ્લામાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા. યાત્રાધામ શામળાજી ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને આગેવાનોની હાજરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ સાથે જ રાત્રિના સમયે મોડાસાના સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ મહાઆરતી યોજાઈ. વધુમાં ધારાસભ્ય ભીખુસિંહ પરમારે આ મુજબ જણાવ્યું હતું.
2: આ દેશના વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂરા થયા એના અનુસંધાનમાં મોદી સાહેબ આવનારા સમય માટે આ દેશની વધુ વધુ સેવા કરે અને એમની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે સમગ્ર દેશની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો થયા છે. અમે મોડાસા ખાતે સોમનાથ દાદાના મંદિરની અંદર મહાઆરતીનું આયોજન કરીને અમે સૌએ પરમાત્માની આરતી કરી છે. અને એ
0: અમદાવાદમાં રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા જગન્નાથ મંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થયા હતા અને પ્રધાનમંત્રીના વિકસિત ભારત @2047 અંતર્ગત વિકસિત ગુજરાત @2047 લક્ષ્યને સાકાર કરવાની દિશામાં રાજ્યમાં વિવિધ આયોજનો અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. ડાંગ જિલ્લાના વઘઈ, આહવા અને સુબીર ખાતે યોજાયેલી સ્વચ્છતા ઝુંબેશમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. પાટણ જિલ્લામાં માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ માર્ગ વિકાસ કાર્યોના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ખાતમુહૂર્ત કર્યા. આ સાથે જ સ્વચ્છતા અભિયાનમાં પણ તેઓ જોડાયા હતા. શિક્ષણ રાજ્યમંત્રી રીવાભાઈ જાડેજાએ જામનગર શહેરના રણમલ તળાવ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી પરંતુ વર્ષના 365 દિવસ ચાલતી આ આપણી નૈતિક જવાબદારી છે. રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વો સામે કડક કાનૂની પગલાં ભરવા માટે કૃષિ વિભાગને નિર્દેશ આપ્યા છે. મંત્રીએ જણાવ્યું કે ગુનાહિત પ્રવૃત્તિ આચરતા કે વિક્રેતા કે સંસ્થાઓ સામે પીબીએમ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે લાયસન્સ રદ થવા સાથે જેલ અને દંડની પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કેનાલ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતોને ધ્યાને લઈને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરાતા વહેલા પાણી છોડવાના નિર્દેશ પણ આપ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આવતીકાલ 12 જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે. આ વિમાન દુર્ઘટનામાં રાજ્યના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી સહિત 261 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
2: પ્લેન ક્રેશ કે બાદ પૂરા ગુજરાત મેં શોક કા વાતાવરણ હો ગયા થા. બાદ આજ તક કોઈ ભૂલે નહીં. હમ સબ હૃદયપૂર્વક ઉસકો શ્રદ્ધાંજલિ દેતે જિન્હોને ઇસમે જીવ ગુમાયા. હમારે વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણી ભી વો પ્લેન હાદસે મેં દુઃખદ અવસાન હુઆ થા ઉસકો ભી હમ શ્રદ્ધાંજલિ દેતે.
0: ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ માટે પાકિસ્તાન સરહદ પર આવેલા ગુજરાતના સરહદી વિસ્તાર વાવ, થરાદ, પાટણ અને કચ્છ જિલ્લાના 16 બોર્ડર ગામની મુલાકાત લેશે. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થાનિકોના ઘરે જ રાત્રિ રોકાણ કરશે. અધિકારીઓ દૂરના સરહદી વિસ્તારોમાં તૈનાત પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષાને વધુ અભેદ બનાવવાનો તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારીનો છે. આ પ્રવાસમાં સરહદી પેટ્રોલિંગનું નિરીક્ષણ, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને ગામડાઓમાં રાત્રિ બેઠકો કરવામાં આવશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આણંદ જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. મળેલી સૂચના મુજબ આણંદ નજીકના મોગર ગામે અંબિકા ડેરી નામની ફર્મમાં મીઠાઈ બનાવવા માટે વપરાતો કાચો માલ તૈયાર કરીને સપ્લાય કરતી ફેક્ટરીમાં આણંદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છાપો માર્યો. આ દરમિયાન શંકાસ્પદ 400 કિલો માવો તથા 100 કિલો પનીર ઉપરાંત અખાદ્ય કાચો માલ પણ મળી આવ્યો હતો. ગઈકાલે સવારે મુખ્યમંત્રી કાર્યાલય, કોર્પોરેશન તથા આરએસએસ ભવનમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી હતી. ધમકી બાદ બોમ્બ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળતા રાહત અનુભવાઈ હતી. આ બોમ્બ થ્રેટની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે ઇમેઇલ વીપીએન દ્વારા કરવામાં આવ્યો હતો. ઇમેઇલનો રૂટ અમેરિકા હોવાનો ખુલાસો થયો છે. રાજ્ય પોલીસ વડાએ સમાચાર સંસ્થાઓને લોકોને ગભરાવતા બોમ્બ થ્રેટના આવા સમાચારને વધારે હાઇલાઇટ ન કરવા વિનંતી કરી છે.
3: આ રિક્વેસ્ટ કરું છું કે કોઈ હોમ થ્રેટની મેલ આવે એને ખરેખર તો તમારે કોઈ ન્યૂઝ જ નહીં કરવું જોઈએ, તો લોકો પેનિક નહીં થાય. અને પછી આવા જે માણસ છે, જે બદમાશ કઈ બેસ્યા છે, એ લોકોને પ્રોત્સાહન નહીં. કઈ નીકળ્યું નથી, બધું ક્લિયર છે, ચેક કરી દીધું. અને જેટલા પણ થ્રેટ આવે છે, મીડિયામાં હાઇલાઇટ થાય, લોકો પેનિક થાય અને કઈ મળતું નથી, લોકોને હેરાનગતિ થાય. અને પહેલું માણસ જે કઈ બેસ્યો છે એમાં પણ વીપીએન યુઝ થયા છે અને યુએસથી આ રૂટ થયા છે, એ બધી માહિતી છે. પણ હું રિક્વેસ્ટ કરું છું મીડિયાને કે આ ભવિષ્યમાં બહુ હાઇલાઇટ નહીં કરું.
0: અમરેલી જિલ્લા સાયબર ક્રાઇમ શાખા દ્વારા ઓપરેશન મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઈવ યોજાય, જેમાં એકથી વધુ ફરિયાદ નોંધાયેલ હોય તેવા 35 ખાતા ધારકોનું વેરીફિકેશન કરાયું, જેમાં 15 આરોપી સામે દેશના અલગ અલગ રાજ્યોમાંથી 54 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું. ત્યારે પોલીસે 5 આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
4: 15 અકાઉન્ટ એવા મળ્યા, અકાઉન્ટ ભાડા પેટે આપેલા છે, તો એ તો આ કામના ગુનેગાર જ છે. તમે તમારું અકાઉન્ટ ભાડું લઈને કોઈને વાપરવામાં આપી નહીં શકો. એક ગુના એક કામ કરવા માટે તો કોઈ દિવસે નહીં આપી શકો. બે, જે 35 માંથી બાકીના 20 અકાઉન્ટ છે એ અમે હાલ વેરીફાય હજી કરીએ છીએ, પણ હાલ જે 15 અકાઉન્ટ હતા એમને અમને બહાર હતી, આરોપીની આઈડેન્ટિફિકેશન થયો હતો, એટલે એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવું તાત્કાલિક રીતે જરૂરી હતું. એટલે આ ગઈકાલે 5 ગુના કુલ દિવસમાં અમે સાયબરમાં દાખલ કરેલા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: सुनते रहिए आकाशवाणी भूज।
1: छेल्ला 12 वर्ष थी अहीं विकास ना संकल्पो कदी अटकता नथी, पुरुषार्थ नी गाथाओ क्यारे खोटी नथी। आ यात्रा छे छेल्ला 12 वर्ष थी विकास ने समर्पित यशस्वी वडा प्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने। 12 वर्ष विश्वास ना विकास ना जन कल्याण ना आ सफर छे। मां नर्मदा थी जल समृद्ध थती धरान, स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकता, बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी अने गगनांबता भारत ना आत्मविश्वास नी। 12 वर्ष नी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण नी, सेवा अने सुशासन नी, पीएम आवास, हर घर जल, किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास नी। અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના।
2: શ્રોતા મિત્રો 7:20 થઈ રહી છે, પ્રસ્તુત કરીએ પ્રભુ સ્મરણના સંગીતનો ભજનનો કાર્યક્રમ વંદના। કાર્યક્રમની શરૂઆત કરીએ અનુપ જલોટાના સ્વરમાં ગવાયેલા ભજન સાથે।

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતા, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમ વંદનાને સમાપ્ત કરતું ભજન સાંભળીએ સુરેશ વાડકરના સ્વરમાં.

0: સાંભળી રહ્યા હતા પ્રભુ સ્મરણના સંગીતનો ભજનનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, 7:35 થઈ રહી છે. રજૂ કરીએ કાર્યક્રમ પ્રાસંગિક. આજનો વિષય છે ગ્લોબલ ફેટી લિવર ડે. સંપાદન અશરફ નથવાણી, પઠન વિરલ રાણા.
1: દુનિયા આધુનિકતા તરફ ઝડપથી દોડી રહી છે, પરંતુ આ શોધમાં માણસ પોતાની ખાવાની આદતોને અવગણી રહ્યો છે, જેના પરિણામે તેને ગંભીર રોગોના રૂપમાં ભોગવવો પડે છે. આ અનિયંત્રિત ખાવાનું પરિણામ ફેટી લીવર છે. તેના કારણે ઘણી બીમારીઓ ઝડપથી ફેલાઈ રહી છે. દર વર્ષે જૂન મહિનાના બીજા ગુરુવારે ગ્લોબલ ફેટી લીવર ડે ની ઉજવણી થાય છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ફેટી લીવર રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને લોકોનું ધ્યાન તેના નિવારણ તરફ દોરવાનો છે. ફેટી લીવર હવે એક પ્રકારની મહામારી બની ગયું છે. હવે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને યુવાનો જે બહારથી સ્વસ્થ દેખાય છે તેઓ પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. ફાસ્ટ ફૂડ, બેઠાડું કામ, સ્થૂળતા, તણાવ અને ઊંઘનો અભાવ, આ બધું આપણા લીવરને બીમાર બનાવી રહ્યું છે. સૌથી ભયાનક બાબત એ છે કે લીવર શાંતિથી ખરાબ થઈ જાય છે. જ્યારે કોઈ પણ લક્ષણો દેખાય છે ત્યારે ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે. સાદા શબ્દોમાં કહીએ તો ફેટી લીવર એટલે લીવરમાં વધારાની ચરબીનો સંચય. સામાન્ય લીવરમાં બિલકુલ ચરબી હોતી નથી અથવા ખૂબ ઓછી હોય છે, પરંતુ જ્યારે આ ચરબી 5% વધુ થઈ જાય છે ત્યારે સમસ્યા શરૂ થાય છે. આ રાતોરાત નથી થતી, તે વર્ષોથી આપણી ખરાબ ટેવાનું પરિણામ છે. સારી વાત એ છે કે જો તેને વહેલા શોધી કાઢવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે તો તે સંપૂર્ણપણે મટાડી શકાય છે. જે લોકોને સ્થૂળતા, ટાઈપ 2 ડાયાબિટીસ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અથવા મેટાબોલિક સિન્ડ્રોમ છે તેમને વધુ જોખમ છે. મોટાભાગના લોકોને કોઈ લક્ષણો હોતા નથી, કોઈ દુખાવો નથી, કોઈ અગવડતા નથી. ઘણીવાર તે અલ્ટ્રાસાઉન્ડ અથવા રક્ત પરીક્ષણ દ્વારા શોધી કાઢવામાં આવે છે, જે લીવર એન્ઝાઇમમાં વધારો દર્શાવે છે. તેથી જ નિયમિત આરોગ્ય તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જો તમે ઉચ્ચ જોખમ ધરાવતા જૂથમાં હો, જો ફાઇબ્રોસિસ શરૂ થાય છે તો થાક, નબળાઈ અથવા પેટમાં અસ્વસ્થતા થઈ શકે છે, પરંતુ ત્યાં સુધીમાં રોગ ખૂબ આગળ વધી ગયો હોય છે. યકૃત એટલે કે લીવર આપણા શરીરનું પાવર હાઉસ છે. આપણે જે કંઈ ખાઈએ છીએ અને પીએ છીએ તે બધું લીવરમાંથી પસાર થાય છે. આજકાલ આપણે ઉચ્ચ કેલરી, ઓછા પોષણવાળા પ્રોસેસ ફૂડ અને મીઠા પાણીનું સેવન કરી રહ્યા છીએ. આ લીવર પર બોજ નાખે છે અને તે ચરબીનો સંગ્રહ કરવાનું શરૂ કરે છે. આ બળતરા અને ઇન્સ્યુલિન પ્રતિકાર તરફ દોરી જાય છે, જે લીવરને ખૂબ નુકસાન પહોંચાડે છે. પરંતુ સારી વાત એ છે કે જેમ ખોરાક લીવરને નુકસાન પહોંચાડી શકે છે, તેવી જ રીતે યોગ્ય ખોરાક પણ તેને મટાડી પણ શકે છે. હંમેશા સંતુલિત આહાર લેવો, તેમાં ઘણી બધી શાકભાજી, ફળો, ખાસ કરીને બેરી અને સાઇટ્રસ ફળો, આખા અનાજ અને હા, કોફી, થોડી કાળી કોફી લીવર માટે સારી છે, કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. લીલી ચા પણ ફાયદાકારક છે. પુષ્કળ પાણી પીવો, તે ડિટોક્સ અને ચયાપચયમાં મદદ કરે છે. અભ્યાસો કહે છે કે વજન ઘટાડ્યા વિના પણ ચાલવું, સાયકલિંગ, યોગ અથવા વજન તાલીમ જેવી નિયમિત કસરત યકૃતની ચરબી ઘટાડી શકે છે. જો વહેલા નિદાન થઈ જાય અને યોગ્ય સારવાર થાય તો ફેટી લીવર સંપૂર્ણપણે નોર્મલ થઈ જાય છે. લક્ષણોની રાહ ન જુઓ. લીવર ખૂબ જ સ્થિતિસ્થાપક છે પણ અવિનાશી નથી. તમારા લીવરની સંભાળ રાખો. ફક્ત સ્વસ્થ ખોરાક લો, દરરોજ થોડી પ્રવૃત્તિ કરો અને નિયમિત ચેકઅપ કરો. જો વ્યક્તિ પોતાના શરીરના કુલ વજનમાં માત્ર 7-10% ઘટાડો કરે તો લીવરમાં રહેલી ચરબી અને સોજો નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આ માટે કોઈ દવાઓની જરૂર નથી, પરંતુ શિસ્તબદ્ધ જીવનની જરૂર છે. રોજની 30 મિનિટની ઝડપી ચાલ લીવરના ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડે છે અને ચરબી બાળવામાં મદદ કરે છે. તમારી થાળીમાં રહેલા ખોરાકની પસંદગી અને તમારા શૂઝ પહેરીને ચાલવાની આદત જ આ સાયલન્ટ કિલર સામેની તમારી જીત નક્કી કરશે. યાદ રાખો, તંદુરસ્ત લીવર એ જ સુખી જીવનની ચાવી છે.
0: આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. વિષય ગ્લોબલ ફેટી લીવર ડે. સંપાદન અશરફ નથવાણી, પઠન વિરલ રાણા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:40 સવારનું બુલેટિન અપાશે.

0: अमित शाह, अश्विनी वैष्णव, डॉक्टर एस जयशंकर, निर्मला सीतारमण सहित केन्द्रीय मंत्रीओए प्रधानमंत्री ने अभिनंदन पाठव्या। महाराष्ट्र मुख्यमंत्री देवेन्द्र फडणवीस, आंध्र प्रदेश मुख्यमंत्री सहित विविध राज्यों मंत्रीओए पीएम ने शुभेच्छाओ पाठवी थी। भारत में अमेरिका राजदूत सर्जियो गोर और इजरायली राजदूत रूबेन अजारे सहित विश्व घना अन्य नेताओ प्रधानमंत्री मोदी ने आ सीमाचिन्ह रूप कार्यकाल शुभेच्छा पाठवी थी। प्रधानमंत्री नरेन्द्र मोदी 12 वर्षना सफल शासन की उजवणी अंतर्गत गईकाले राज्यभर में विविध कार्यक्रमों आयोजन करायु हतु। मुख्यमंत्री भूपेन्द्र पटेले गांधीनगर अडालज त्रिमंदिर खाते महाआरती में सहभागी थी प्रधानमंत्री उत्तम स्वास्थ्य और देश अविरत विकास माटे मंगल कामना करी, तो प्रधानमंत्री वतन वड़नगर में अनेक खास कार्यक्रमों आयोजन करायु। भारतीय जनता पार्टी द्वारा कच्छ सहित राज्यभर में 18 विविध धार्मिक स्थले एक साथ स्वच्छता अभियान और महाआरती आयोजन कर विज्ञान और टेक्नोलॉजी मंत्री डॉ जितेन्द्र सिंह जणाव्यु कि राष्ट्रीय शिक्षण नीति एनईपी 2020 ए भारत शिक्षण क्षेत्र में सौथी परिवर्तनशील सुधाराओ मानो एक और मोदी सरकार 12 वर्ष सौथी मोटा पासाओ मानो एक छे। नवी दिल्ली में सप्ताह शिक्षण सम्मेलन 2026 ने संबोधता मंत्रीए जणाव्यु हतुं कि एनईपी ए विद्यार्थीओने पूर्व निर्धारित शैक्षणिक मार्गो सुधी मर्यादित रहेवाने बदले तेमनी योग्यता अने आकांक्षाओ साथे सुसंगत शिक्षण मेळववा सक्षम बनाव्या छे। तेमणे जणाव्युं कि टेक्नोलॉजीना श्रेष्ठ उपयोगथी शिक्षणने वधु सुलभ अने सस्तु बनाववामां मदद मळी छे। ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે ગઈકાલે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો, જે અનુસાર હવે પ્રતિ ખેડૂત 3,500 કિલો બાજરીની, જ્યારે મકાઈની 2,500 કિલો અને જુવારની 1,700 કિલોની ખરીદી થશે। શ્રી વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે। વિવિધ રાજ્યોના 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીના 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી છે। ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની છેતરપિંડી કરતા આ શખ્સોને ગાંધીધામમાંથી ઝડપ્યા છે। આરોપીઓએ 105 બેંક ખાતાઓ દ્વારા 43 કરોડ 93 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। આ બેંક ખાતાઓ સામે કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે। આ મૂળ એકાઉન્ટનું નેટવર્ક ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલું હોવાનું તપાસમાં ખુલ્યું છે। નવા શૈક્ષણિક વર્ષના આરંભ સાથે કચ્છ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાએ વેગ પકડ્યો છે। યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ જીગાસ પોર્ટલ પર હાથ ધરાયેલી પ્રક્રિયાનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે। બીજો તબક્કો 10-13 જૂન દરમિયાન હાથ ધરાશે। પ્રથમ રાઉન્ડમાં 3,298 છાત્રોનો પ્રવેશ નિશ્ચિત થયો છે। બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને કોલેજ પસંદગીની ઓફર આપવામાં આવશે। 13 જૂન સુધી વિદ્યાર્થીએ જરૂરી પ્રક્રિયા હાથ ધરી પોતાનો પ્રવેશ વિધિવત રીતે કન્ફર્મ કરાવશે। દરમિયાન અનુસ્નાતકમાં પ્રવેશ મેળવવા માટે જીકાસ પોર્ટલ 15 જૂનથી ખુલશે અને પ્રવેશ ઇચ્છુક છાત્રો પોતાનું ફોર્મ ભરી શકશે તેવું કચ્છ યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રો દ્વારા જણાવાયું હતું। પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભુજ કચ્છના કુકમા સ્થિત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભવતી માતાઓ માટે વિશેષ આરોગ્ય તપાસ અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનનો સંકલ્પ માતા સ્વસ્થ તો બાળક સ્વસ્થ અને પરિવાર સુખી છે। આ પ્રસંગે પ્રોફેસર અને નર્સિંગ સ્ટાફ વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર।
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની

0: અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બલ્ગેરિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી આજે ફિનલેન્ડ ખાતે કુલ તરંગા સંવાદમાં ભાગ લેશે. ભારતીય રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કર્યું. ભારતીય ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી અને આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રીના વિકસિત ભારત માટે ટીમ ઇન્ડિયા 2047ના વિઝનને અનુરૂપ આ વર્ષની બેઠકનો વિષય છે વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનક વિકાસ 2047. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો આ બેઠકમાં ભાગ લેશે. તેઓ સમાવિષ્ટ માનવ વિકાસ માળખા પર ચર્ચા કરશે, જે 4 મુખ્ય સ્તંભો પર આધારિત છે. મૂળભૂત માનવ મૂડી અને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્ય વિકાસ, ઉત્પાદક રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને વિકેન્દ્રિત વિકાસ, આરોગ્ય, પોષણ અને સુખાકારી અને બધા માટે સમાનતા અને ગૌરવ સુનિશ્ચિત કરવું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન એનડીએ હંમેશા રાષ્ટ્રનો વિશ્વાસ મજબૂત કર્યો છે. શ્રી મોદી ગઈકાલે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એનડીએ પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે 2014માં આશાનો ઉગતો સૂર્ય આજે નવા વિશ્વાસના કિરણમાં પરિવર્તિત થયો છે. તેમણે કહ્યું કે પહેલીવાર દેશના લોકોએ જોયું કે જ્યારે સરકાર સાચા ઇરાદા સાથે ચલાવવામાં આવે છે ત્યારે વિકાસ પણ ઝડપી ગતિએ થાય છે.
1: ભારત કે લોકોને પહેલીવાર એ દેખા હૈ જબ સહી નિયત સે સરકાર ચલતી હૈ તો તેજ ગતિ સે વિકાસ ભી હોતા હૈ. એનડીએ સરકાર કે ઇન 12 વર્ષો મે 25 કરોડ સે જ્યાદા લોકો કા ગરીબી સે બહાર નિકલના યે દિખાતા હૈ. હમારી નીતિયા સહી હૈ, હમારી દિશા સહી હૈ. યે સફળતા આપ દેશ કે હર ઉસ વ્યક્તિ કો ભરોસા દેતી હૈ કે એક ના એક દિન ઉસકે સપને ભી પૂરે હોંગે.
0: એનડીએ દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો એક ખાસ ઠરાવ પસાર કર્યો હતો. સંમેલનમાં એનડીએના તમામ સાથી પક્ષોના અગ્રણી નેતાઓ, મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં વિકસિત ભારત 2047 માટેના રોડમેપ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીને જણાવ્યું હતું કે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત એનડીએ સંમેલનમાં 35 રાજકીય પક્ષોના 75 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. મીડિયા સાથે વાત કરતા શ્રી નવીને કહ્યું કે એનડીએ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વનો આભાર માન્યો. તેમણે દેશના 140 કરોડ લોકો માટે ગૌરવની ક્ષણ બતાવી. શ્રી નવીને જણાવ્યું કે એનડીએ હાલમાં 22 વધુ રાજ્યોમાં સત્તામાં છે, જે દેશના ભૌગોલિક વિસ્તારના લગભગ 75% આવરી લે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના નેતાઓ તરફથી મળેલા અભિનંદન સંદેશાઓ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ, જર્મન ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ, કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના સંદેશાઓ બદલ આભાર માન્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીનો ઉષ્માભરિક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમના સંદેશા અંગે પ્રધાનમંત્રીએ ભારત અને મલેશિયા વચ્ચેની મજબૂત અને સ્થાયી મિત્રતા માટે તેમની ઊંડી પ્રશંસા કરી હતી. તેમણે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનો પણ આભાર માન્યો છે. દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાન વ્યક્તિ ગણાવી અભિનંદન પાઠવ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સોફિયામાં બલ્ગેરિયાના પ્રધાનમંત્રી રૂમેન રાદેવ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ડોક્ટર જયશંકરે ભારત અને બલ્ગેરિયા વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને બદલાતા વૈશ્વિક વાતાવરણમાં પરસ્પર સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠકમાં વેપાર, રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ, એઆઈ, અવકાશ, સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ ડોક્ટર જયશંકરે સોફિયામાં રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ડોક્ટર જયશંકર કુલ તરંગા સંવાદની 14મી આવૃત્તિમાં ભાગ લેવા માટે આજે ફિનલેન્ડ જશે. ભારતીય રેલવેએ રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કરી મુસાફરોની સલામતી વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પહેલનો હેતુ હાલની ફાયર

0: સેફટી સિસ્ટમનું મૂલ્યાંકન કરવાનો અને મુસાફરોની સલામતી વધારવા અને રેલવે સંપત્તિઓનું રક્ષણ કરવા માટે સુધારાની જરૂર હોય તેવા ક્ષેત્રોને ઓળખવાનો છે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે ઓડિટમાં સ્ટેશન બિલ્ડિંગ્સ, ઇલેક્ટ્રીકલ સાધનો, એરકન્ડિશન અને વેન્ટિલેશન સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ અને અગ્નિશમન સાધનો સહિત તમામ મહત્વપૂર્ણ સલામતી માળખાને આવરી લેવાશે. રેલવે તેના નેટવર્કમાં સલામતી અને સુરક્ષાને સતત વધારવા માટે પ્રતિબદ્ધ છે. સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AII ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AII_ABAD ને ફોલો કરશો. સંસ્કૃતિ મંત્રાલય વર્ષ 2024 અને વર્ષ 2025 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ, અકાદમી રત્ન, સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કારની જાહેરાત કરી. સંગીત નાટક અકાદમીની જનરલ કાઉન્સિલે સંગીત, નૃત્ય, નાટ્ય, લોક, આદિવાસી કલા અને કઠપુતળી સહિત વિવિધ ક્ષેત્રોના 108 કલાકારોની અકાદમી પુરસ્કારો માટે પસંદગી કરી છે. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર માટે 106 યુવા કલાકારોની પસંદગી કરાઈ છે. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ સેટેબલ ઉપર થયેલા હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 24 ભારતીય ક્રૂસભ્યોમાંથી 21ને બચાવી લેવામાં આવ્યા છે અને 3 ભારતીયો ગુમ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ રાહત અને બચાવ કામગીરીમાં ઓમાની અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. ભારતે આ ક્ષેત્રમાં જહાજો પર હુમલાની સતત ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રદેશમાં ચાલી રહેલા સંઘર્ષનું સીધું પરિણામ છે. ભારતે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અને રાજદ્વારી ઉકેલ માટે ચાલી રહેલ વાટાઘાટો પૂર્ણ કરવા હાકલ કરી. યુક્રેને રશિયાની અંદર ઘણા લાંબા અંતરના હુમલા કર્યા, જેમાં લશ્કરી અને ઉર્જા પ્રોજેક્ટને નિશાન બનાવવામાં આવ્યા. યુક્રેન રશિયા પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ હુમલાઓમાં અનેક મહત્વપૂર્ણ સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે, જેમાં એક લશ્કરી ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. સાંભળીએ એક અહેવાલ.
1: यूक्रेन के राष्ट्रपति व्लादिमीर ज़ेलेंस्की ने कहा कि हमले में कई महत्वपूर्ण सुविधाओं को निशाना बनाया गया, जिसके बारे में उन्होंने दावा किया कि ये रूसी ड्रोन और मिसाइलों के लिए पूर्जे की आपूर्ति करता है. उन्होंने कहा कि यूक्रेन की सुरक्षा सेवा SBU ने रूस के व्लादिमीर क्षेत्र में 2 तेल अवसंरचना सुविधाओं को निशाना बनाया, जो अग्रिम पंक्ति से लगभग 700 किलोमीटर दूर है. रूस के रक्षा मंत्रालय ने कहा कि उसके वायु रक्षा तंत्र ने रात भर में 326 यूक्रेनी ड्रोन.
0: વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ આજથી શરૂ થઈ રહી છે, જે 19 જુલાઈ સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાશે. વર્લ્ડ કપના ઇતિહાસની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં 48 ટીમો ભાગ લઈ રહી છે. આ સ્પર્ધાના 4 ટીમોના 12 જૂથ હશે. હવે દરેક જૂથમાંથી ટોચની 2 ટીમો આપમેળે નોકઆઉટ તબક્કામાં વધશે. ફાઇનલ 19 જુલાઈના રોજ યોજાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોમાં પીએમ મોદીના શાસનના 12 વર્ષ, ફિફા વર્લ્ડ કપ, ઈરાન અંગે ટ્રમ્પના નિવેદનને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. દિવ્ય ભાસ્કર લખે છે, કોંગ્રેસે પોતાની નિષ્ફળતાનું કલંક દેશની હિન્દુ વસ્તી પર લગાવ્યું, પીએમ મોદી. નવ ગુજરાત સમય લખે છે, નરેન્દ્ર @4399 સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પીએમ. સંદેશના હેડલાઇન છે, ફિફા ફૂટબોલ મહાકુંભનો આજથી 3 દેશોમાં પ્રારંભ. ગુજરાત સમાચાર લખે છે, ઈરાને ડીલમાં મોડું કર્યું, હવે કિંમત ચૂકવવા તૈયાર રહે ટ્રમ્પ. સ્થાનિક સમાચારોમાં મેટા ભારતનું પ્રથમ એઆઈ ડેટા સેન્ટર જામનગરમાં ખોલશે. સીએમઓ સંકારેલે એએમસી હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવવાની ધમકીના ઇમેલ સહિતના સમાચારોને સ્થાન અપાયું છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બલ્ગેરિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી. ભારતીય રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કર્યું. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર થયેલા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

128 પૂર્ણાંક 3 દશાંશ મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનો ભુજ કેન્દ્ર. અત્યારે સવારના 7:55 થઈ રહી છે. શ્રોતા મિત્રો, સમય છે આપને દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગત અને સ્થાનિક હવામાન જણાવવાનું. શરૂઆત કરીએ પ્રથમ સભાના કાર્યક્રમોની વિગત સાથે. અત્યારે બરાબર 8:00 સમાચાર પ્રભાત તેમજ 8:15 મોર્નિંગ ન્યૂઝ દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે. 8:30 અને 9:30 સમય રહેશે સમાચાર હેડલાઇન્સનો. 8:32 પર કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાત. આજનો વિષય છે કચ્છજી 11 આઈટીઆઈ ને એડમિશન શરૂ. કાર્યક્રમ પ્રસ્તુતિ જીગર જીવનપુત્રા. ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા આપ સાંભળશો બરાબર 8:45 પર. બરાબર 9:00 પ્રસ્તુત કરીશું પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT. 9:32 પર કાર્યક્રમ સંતવાણી અંતર્ગત આપ સાંભળશો કેટલાક ભજન. હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન પ્રસ્તુત કરીશું સવારે બરાબર 10:00. લોકસંગીત રજૂ કરીશું 10:45 પર. બરાબર 11:00 આપ સાંભળશો આપનો મનપસંદ કાર્યક્રમ કચ્છી ફોન ઇન આપની પસંદ. કાર્યક્રમ પ્રસ્તુતિ વિષ્ણુ કૌર. અમારા ત્યારબાદના તમામ કાર્યક્રમ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે, જેમાં 12:02 તથા 2:40 પર ગેર ફિલ્મી ગુજરાતી ગીતો રજૂ કરીશું. 12:30 બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર આપ સાંભળશો. 1:10 પર સુગમ સંગીત. ફોજી જવાનો માટેનો ખાસ કાર્યક્રમ જય ભારતી પ્રસ્તુત કરીશું બરાબર 1:30. બપોરે બરાબર 3:00 પ્રથમ સભાની સમાપન ઉદઘોષણા આપ સાંભળશો.

બીજી સભાના કાર્યક્રમોની વિગત. બીજી સભાના આરંભે 5:10 તથા 7:05 નો સમય રહેશે. સમાચાર હેડલાઇન્સનો 6:15 સિંધી સમાચાર આપ સાંભળશો. 6:25 પર સ્થાનિક સમાચાર અપાશે. યુવા દોસ્તો માટેનું ખાસ કાર્યક્રમ યુવાણી રજૂ કરીશું બરાબર 6:30 પર. 7:20 પર ગ્રામજનો માટેનું ખાસ કાર્યક્રમ ગામનો ચોરો. આજનો વિષય છે પશુધન રાખે ગરમીથી સાચવીએ. રાત્રે 8:00 તેમજ રાત્રે 10:00 વિવિધ પાત્રના રિલે કાર્યક્રમ આપ સાંભળશો. શ્રોતા મિત્રો, રાત્રે 11:10 પર પ્રસ્તુત કરીશું સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી સાયન્સ અને ટેકનોલોજી. 11:45 પર દિવસ દરમિયાન પ્રસારણ સેવાની સમાપન ઉદઘોષણા આપ સાંભળશો. હવે જોઈએ સ્થાનિક હવામાન. ગત 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 36 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ ઉષ્ણતામાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવામાં ભેજનું પ્રમાણ 60-80% રહ્યું તેમજ 36 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાયું. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગત અને સ્થાનિક હવામાન આપ સાંભળી રહ્યા હતા. બરાબર 8:00 સમાચાર પ્રભાત અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.

नमस्कार। आकाशवाणी से समाचार प्रभात के साथ मैं जागृति शर्मा।

0: as the then day government shows that its policies are correct, moving in the right direction. The Indian Chamber of Commerce plans to channel investments worth 1 lakh crore rupees into West Bengal. IMD forecasts heavy rainfall in places of the northeast, sub-Himalayan West Bengal, Odisha, Kerala, and Mali today. U.S. military strikes multiple targets in Iran in latest escalation of tensions in West Asia. And Prime Minister Modi praises the performance of Indian sportspersons and urges the nation to set ambitious targets for Olympics. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી. જામનગરમાં રિલાયન્સ અને મેટા એઆઈ ડેટા સેન્ટર વિકસાવશે. ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો. પીએમજેએવાય એટલે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 2 કરોડ 79 લાખ લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે.

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને ભુજ આરટીઓ તંત્ર દ્વારા જ્યુબિલી સર્કલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં સ્કૂલ વાહનોનું સરપ્રાઇઝ ચેકિંગ કરાયું. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કુકમા સ્થિત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભવતી માતાઓ માટે વિશેષ આરોગ્ય તપાસ અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નવા શૈક્ષણિક વર્ષના આરંભ સાથે કચ્છ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ વિકાસ પોર્ટલ પર હાથ ધરાયેલી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 3,298 છાત્રોનો પ્રવેશ નિશ્ચિત કરાયો. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની છેતરપિંડી કરતા 4 શખ્સોની ગાંધીધામ ખાતેથી ધરપકડ કરી. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવે પછીના સમાચાર 9:30 એ અપાશે.

0: अभ्यास ई खाली अभ्यास न पांजे करियर जो पांजे जीवन जो एतो महत्वपूर्ण अंग है त आईटीआई में जदा पण पा एडमिशन बनो त इनजा फायदा पूरो इन त सौती पहला त इनमें जल्दी रोजगार है સાથે સાથે જેમ કે થિયરી સબ્જેક્ટમાં ઓછો રસ હોય એટલે કે થિયરીમાં કંટાળો વચતો હોય અને પ્રેક્ટિકલ કામ કરે મેં મજા આવતી હોય એના કરીને ખાસ આઈટીઆઈજી દરેક ટ્રેડ જે ટ્રેનિંગ એવી હતી કે જેની અંદર પ્રેક્ટિકલ નોલેજથી વધારે ધ્યાન ડેમેજ હતું એટલે કે થિયરીજી પરીક્ષા વહેતી થિયરી સમજીજી વહેતી પણ જે વધારે જો એમ જો અભ્યાસ આવે એ પ્રેક્ટિકલ વહેતો સાથે સાથે એપ્રેન્ટિસશીપ જે ટકાય આઈટીઆઈ પૂરી થઈએ એને પૂછ્યા ઘણી મળે જગ્યા તે એપ્રેન્ટિસ તરીકે કામ કરી શકો તા અને એપ્રેન્ટિસ જો લાભ ગણી શકો તા આ સરકારી નોકરીએ જે તક આય રેલવે પીએસયુ ડિફેન્સ વીજ વિભાગ સરકારી ટેકનિકલ ભરતી એની અંદર પણ ભાગ ગણી શકો તા ખાસ તો જે જરૂરી હે ઈ કે સ્વરોજગાર શરૂ કરી શકો તા ઇલેક્ટ્રિશિયન વેલ્ડર સ્વિંગ ટેકનોલોજી વાયરમેન એના જે કોર્સ ઇન એન્ટી પા સ્વરોજગાર ખાસ મેળવી શકો તા અને એટલી વસ્તુ હોય કે અભ્યાસ એરો કર્યો કે એમ પૂછ્યા પા નોકરી પણ કરી શકો અને કદાચ જરૂર પે તો પા સ્વરોજગાર પણ કરી શકો આજે પણ એરો હતા કે ટેકનોલોજી જે અંદર બહુ ઝડપથી ફેરફાર થયે તો જે પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જો યુગ શરૂ થયો હોય એ પ્રમાણે ઘણી જગ્યાએ તે ઓટોમેશન અચી વંદો ઘણી જગ્યાએ તે કમ્પ્યુટર એઆઈ જો ઉપયોગ વધી વંદો તો કરો પા એ બદલાતે સમય સાથે એમથી તાલમેલ મળાઈને આ ધંધો રોજગાર કરી શકતા છી તો એ વિચારે છે એવી ગાલ હે આગળ જે જોકો બી અભ્યાસક્રમ હોય આગળ જે જોકો બી તકું હોય એ પા હેવર જો જોકો નિર્ણય ગંદા છી એમ તે આધાર રખે તો સાથે સાથે આઈટીઆઈ કરે પૂછ્યા ઘણી મને જગ્યાએ તે ડાયરેક્ટ એપ્રેન્ટિસશીપ યોજનામાં લાભ મળે તો અમુક કોર્સ એના એન કે જેનજી અંદર પા એને પૂછ્યા ડિપ્લોમા જી અંદર એડમિશન ગણે લાવવાનું તો ઓડા પણ પાકે ફાયદો થયો હતો અને ગો પાસ પૂછ્યા ગોવરે જો કોર્સ કર્યો હતા તો ટ્વેલ્થ ઇક્વિવેલન્ટ જો સર્ટિફિકેટ મેળવેલા કરીને પણ પાકે તક રહેતી ઈ મળે જ વસ્તુ કે પા ધ્યાન મે ગણો કચ્છ એમજે અંદર ઉદ્યોગ જો જો કો વિકાસ થયો હોય એમ જો લાભ ગણેલાય કરીને પાકે એડી સ્કિલ ઊભી કરની ખબદી પામે એડી સ્કિલ ઊંધી પામે એડી આવડત ઊંધી તો આસપાસ જો કો ભી નવો ઇન્ડસ્ટ્રી જો યુગ શરૂ થયે તો ઈ મળે જી અંદર પા જોડાઈ શકતા છી અને કદાચ એમ જો મહત્તમ લાભ ગણી શકતા છી આઈટીઆઈ ટેકનિકલ સ્કિલ લાય કરીને ખૂબ જરૂરી હે અને કદાચ ઈ વસ્તુ પા કરી ગણો તો કદાચ જોબ કે વ્યવસાય હું તો પોએ બે નંબર જી ગાલ હે પણ પાકે સ્કિલ ચોક્કસ એની મળેતી કે જે પા જીવનભર યાદ કરી શકો એમ કે પા ઉપયોગ ગણી શકો અને પાજી આવડત મેં વધારો કરી શકો ઈ વહી કચ્છજી અગિયારો આઈટીઆઈ જો કોઈ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ જાય અને કુલ પાકે એડમિશન ગણનું જરૂરી હોય એવી સહેજી ગાલ એ સાથે પાસે કાર્યક્રમ જો ટાઈમ પર પૂરો થયેલા આવ્યો હોય તો દેવ રજા કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર પર કરે મેં આવ્યો
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો શ્રોતા મિત્રો પ્રસ્તુત કરીએ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા કાર્યક્રમના સૌ પ્રથમ સાંભળીએ કૈલાશ પંડિતની રચના સ્વર આસિત દેસાઈનો

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: કે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમમાં હવે સાંભળીએ ગીતકાર રાજેન્દ્ર શાહની રચના. સ્વર છે નિરૂપમા શેઠ અને અજીત શેઠનો.

0: અને આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: હે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારત

0: साथ ही लिखा था एक नवा भविष्य नीति, અને ગગનામ તા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ સેવા અને સુશાસન પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ પૂર્વી દેસાઈના સ્વરમાં ગવાયેલ આ ગીત.

સાંભળી ગયા હતા ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, નવ થઈ રહ્યા છે, પ્રસ્તુત કરીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. પ્રાયોજક છે NCERT.

आकाशवाणी भुज प्रस्तुत छे मुख्य समाचार। प्रधानमंत्री मोदीए कह्युं देश ने 140 करोड़ नागरिकोने आशाओ चोक्कसपणे पूर्ण थशे। प्रधानमंत्री विश्वभरना नेताओ तरफथी मळेला अभिनंदन संदेशाओ बदल हृदयपूर्वक आभार व्यक्त कर्यो। प्रधानमंत्री नरेन्द्र मोदी आजे नीति आयोगनी 11मी गवर्निंग काउंसिल बैठकनी अध्यक्षता करशे। भारतीय रेलवे स्टेशनों पर राष्ट्रव्यापी फायर सेफ्टी ऑडिट शुरू कर्यू। भारते ओमानमां दरियाकांठे वाणिज्यिक जहाज पर थयेला हुमलानी निंदा करी। આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થશે। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા। રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે। ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે। સંસ્કૃતિ મંત્રાલયે વર્ષ 2024 અને 25 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ, અકાદમી રત્ન, સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કારની જાહેરાત કરી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહની પૂરક પરીક્ષા આજથી શરૂ। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભુજ આરટીઓ તંત્ર દ્વારા જ્યુબિલી સર્કલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં સ્કૂલ વાહનોનું

કાર્યક્રમ સંતવાણી શ્રોતા મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ કન્નુભાઈ રાજગુરુના સ્વરમાં ગવાયેલ આ ભજન સાથે.

પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: સમૃદ્ધ થતી ધ્યાન સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતા બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 4 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ સેવા અને સુશાસન પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ 12 વર્ષ વિશ્વાસના વિકાસના જન કલ્યાણના
1: હવે સાંભળીએ કરસન સાગઠિયાના સ્વરમાં આ ભજન

ઉપયોગથી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, ફીવર દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: આર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાણ, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિક પાણી, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કરજથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમમાં હવે પછીના ભજનને સ્વર આપ્યું છે મુકટલાલ જોશીએ.

0: થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો વારંવાર પાણી પીવું લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું લૂ લાગવાના લક્ષણો માથું દુખવું પગની પેઢીઓમાં દુખાવો થવો શરીરનું તાપમાન વધી જવું ખૂબ તરસ લાગવી ઉલટી થવી ઉબકા આવવા ચક્કર આવવા આંખે અંધારા આવવા બેભાન થઈ જવું અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સંતવાણી.

પુનલ ચોરસિયાના સ્વરમાં આ ભજન સાંભળ્યા બાદ કાર્યક્રમમાં હવે સાંભળીએ નેઠવર ગિરી ગોસ્વામીના સ્વરમાં ગવાયેલ આ ભજન.

0: सुनते रहिए आकाशवाणी भुज।
1: श्रोता मित्रों, बस वागी रहा छे समय छे कार्यक्रम मनोरंजन नो। श्रोता मित्रों, आज सांभळीए गोल्डन मेलोडीज। गोल्डन मेलोडीज एटले 60 અને 70 ના દાયકાના ગીતો, એવો દાયકો જ્યારે ગીત સંગીત માત્ર મનોરંજન નહીં પણ લાગણીઓની ભાષા હતી। મોહમ્મદ રફીનો મીઠો અવાજ દિલને સ્પર્શી જાય તો કિશોર કુમારની મસ્તીભરી ગાયકી જીવનમાં રંગ ભરી દે। લતા મંગેશકર અને આશા ભોંસલેના સ્વર મનને મંત્રમુગ્ધ કરી દે। 60 અને 70ના દાયકાએ આપણને પ્રેમ, મિત્રતા, જીવન અને સપનાઓને વ્યક્ત કરતા અસંખ્ય અમર ગીતોની ભેટ આપી છે। તો આજે મનોરંજન કાર્યક્રમની શરૂઆત પણ એવા જ એક અમર ગીત સાથે કરીએ। ફિલ્મ લોફર, ગાયક કલાકાર મોહમ્મદ રફી।

કિશોર કુમારના આ મસ્તી ભર્યા ગીત સાંભળ્યા બાદ હવે સાંભળીએ ફિલ્મ આનંદનું ગીત. સ્વરબદ્ધ કર્યું છે લતા મંગેશકરે.

0: શ્રોતા મિત્રો, આપ પણ આકાશવાણી ભુજથી એવી જ રીતે જોડાયેલા રહેજો કે અમે પણ એ જ કહીએ, તેરે વિના જીયા લાગે ના.
1: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર

નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરામ, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિક પાણી, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 4 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવરહાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસ.

ચોખ્ખી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, ફ્રીઝ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત. ફિલ્મ શર્મિલાનું ગીત સાંભળીએ.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: કે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો

0: गंभीर अने सजापात्र गुनो छे। अने हा, जो कोई अजाणी अथवा शंकास्पद व्यक्ति के बोट दरियामां देखाय तो तात्कालिक 1093 पर कॉल करी मरीन पोलिस ने जाण करवी। आपनी सजागता अने तकेदारी आपे दरियाई सुरक्षानी खातरी। गुजरात मरीन पोलिस द्वारा जनहितमां प्रसारित। છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખોટતી નથી। આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતના અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
1: હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ રજનીગંધાનું।

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમને આગળ વધારીએ અને સાંભળીએ આશા ભોસલે અને કિશોર કુમારના યુગલ સ્વરમાં ફિલ્મ ભલા માનસનું ગીત.

0: ડોક્ટર વૈજ્ઞાનિક ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. ક્વિઝ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શ્રોતા મિત્રો, 60 અને 70 ના દશકના આ સુપરહિટ ગીતોની સફરને સમાપ્ત કરતું ગીત સાંભળીએ. મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મ છે મેરે હમદમ મેરે દોસ્ત.

श्रोता मित्रों, आप सांभळी रह्या हता कार्यक्रम मनोरंजन अंतर्गत 60 अने 70 ना दशक ना गीतो। कार्यक्रम नु प्रसारण आकाशवाणी ना भुज केंद्र परथी करवामां आव्युं। 228.3 MHz એટલે કે 1374 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે। 10:45 થઈ રહી છે। પ્રસ્તુત કરીએ લોક સંગીત। પ્રથમ સાંભળીએ સમૂહ સ્વરમાં આલોક ગીત।

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: આપે રાજુલ મહેતા અને સાથેના સ્વરમાં લોકગીત સાંભળ્યું. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ લોકસંગીતનો કાર્યક્રમ સાંભળી રહ્યા છો.
1: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

સંશય ચિહ્નના આ લોકગીત સાથે લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, 11 થવા જઈ રહ્યા છે. સમય છે આપના મનપસંદ કાર્યક્રમ કચ્છી ફોન ઇન આપની પસંદનું. કાર્યક્રમ પ્રસ્તુતિ વિષ્ણુ ગોર.

0: ਬਣਿਆ ਤਾ ਨੀਲੇਸ਼ ਕਟਾਈ ਅਮੀ ਆਦਿਪੁਰ થી જી હા કેમ છો નિલેશ ભાઈ
1: મોજ મોજ મોજ
0: અચ્છા અને આકાશવાણી સોરતા નિયમિત
1: તો નિયમિત તો
0: અચ્છા અને મજા આ જતી
1: ફૂલ ફૂલ
0: હા અને આજ કેવો ગીત સો ગયા નિલેશ ભા
1: ઓ
0: મેરે દિલ કે ચેન બહુ સરસ ગીત હૈ અને કે રહે હો પરિવાર મે અચ્છા તો આજે સંપૂર્ણ પરિવારલા આજે મનપસંદ જે ગીત પ્રસ્તુત છે.

0: સરસ સરસ, બહુ ટાઈમ પછી જિજ્ઞાબેના સાથે વાત થઈ અને વાત કરીને ખુબ આનંદ થયો. આકાશવાણી ભુજ જા નિયમિત શ્રોતા આવ્યો અને હે જ આકાશવાણી ભુજ સાંભળો જા. હાણે જિજ્ઞાબેન, આજે કેવું ગીત સંભળાઈ? અરે વાહ, ખુબ સરસ પસંદગી. અને કે રહી આજે પરિવાર ની જિજ્ઞાબેન? ઓકે, તો આજે સંપૂર્ણ પરિવાર ના આજે મન પસંદગી જો ગીત પ્રસ્તુત થાય.
1: ભલે ભલે, આભાર.
0: સાચી જાય જિજ્ઞાબેન,
1: સાચી જાય.

તો ભાઈ બહેનો, હેન્ડગીત સાથે આજનો કાર્યક્રમ પૂરો કર્યો હતા. અહીંયા આજે રેડિયો દોસ્ત વિષ્ણુ ગોર પછી ફોન ઇન ને ફોન કરતા રહેજા અને પ્રોગ્રામ માણતા રહેજા. પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર દ્વારા કરીને આવ્યું.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે અને સરકાર તેમના જીવનને સરળ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને બલ્ગેરિયાના સંબંધો મજબૂત અને સ્થિર છે. વિદેશ મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે ભારતીય વાણિજ્યિક જહાજ સેટેબેલો પર થયેલા હુમલાની કડક ટીકા કરી. તૃણમૂળ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચેકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. આહવા ખાતે નાયબ મુખ્ય દંડકની અધ્યક્ષતામાં સામૂહિક સ્વચ્છતા અભિયાન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સફાઈકર્મીઓ જોડાયા. નાગરિકોની રજૂઆતોનો સ્થાનિક સ્તરે જ સુખદ નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ કટિબદ્ધ હોવાનું રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું. ભારતમાં નિર્મિત પ્રથમ એરબસ C-295 વડોદરાથી તેની પ્રથમ પરીક્ષણ ઉડાન પૂર્ણ કરી. રાજ્યમાં હાલમાં 21,000થી વધુ સોલાર વોટર પંપ કાર્યરત છે. નર્મદા, ડાંગ અને તાપી જેવા જિલ્લાના ખેડૂતો હવે ડીઝલના ખર્ચ, વીજળીની અનિશ્ચિતતા અને વરસાદની મર્યાદાઓથી મુક્ત બની રહ્યા છે. ભાવનગર એસટી વિભાગે સુચારૂ સંચાલન દ્વારા 1.41 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી. આજે દેશના વિવિધ ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહની પૂરક પરીક્ષા આજથી શરૂ થઈ અને અમરેલી જિલ્લા સાયબર ક્રાઇમ શાખા દ્વારા ઓપરેશન મૂલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઈવ યોજાઈ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું મનહર ઉદાસને.

ગુજરાતે ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા મનોરો દાસના સ્વરમાં ગીત અને ગઝલ. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: અઠવારે સહેર કાર્યક્રમ લઈને અમે આવી પહોંચ્યા આપના રેડિયો સેટ પર. કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવડાજાનીના નમસ્કાર. મિત્રો, આપણા પૂર્વજો ઋષિમુનિઓ અને વડીલોએ ઘડેલી આપણા જીવનની આચારસંહિતા ખરેખર અદભુત છે. જો તેનું બરાબર પાલન કરવામાં આવે તો આપણે અનાયાસે જ અનેક પ્રકારની શારીરિક માનસિક ક્ષતિઓ રોગોથી બચી શકીએ છીએ. તેવી જ એક પ્રવૃત્તિ એટલે આપણા વ્રતો. નિયમો અને મર્યાદાઓ સાથે આચરણમાં આવતી એક સંયમાત્મક ક્રિયા કે ઉપાસનાને વ્રત કહી શકાય. આમ તો તેનો હેતુ આધ્યાત્મિક છે, પરંતુ તેની સાથે અનેક સામાજિક વૈજ્ઞાનિક શારીરિક ફાયદાઓ જોડાયેલા છે. અને આપણા દેશમાં તો આપણે આવા સમયાંતરે અનેક વ્રતોનું પાલન કરતા હોઈએ છીએ. આવા જ વર્ષ દરમિયાન આવતા વિવિધ વ્રતોની વાતો આજે સહિયર કાર્યક્રમમાં આપણે કરવાના છીએ. તો વારસાનો વૈભવ આ શ્રેણીમાં આજે સાંભળીએ સોનલબેન માકડની કાનન છાયાએ લીધેલી મુલાકાત. વિષય છે આપણા વ્રતો.
1: નમસ્કાર સોનલબેન.
2: નમસ્કાર
1: સોનલબેન. સૌ પ્રથમ તો આપણે ત્યાં જે વ્રત થાય છે એનો મહિમા શું છે એ જાણવું ગમશે, અને સાથે સાથે આ વ્રત એટલે શું એ પણ જાણવું ગમશે.
2: ચોક્કસ. વ્રત એટલે શું? પહેલા આપણે વિચારીએ કે 21મી સદી છે અત્યારે. અત્યારે 21મી સદીમાં આધુનિકતાનો યુગ થઈ ગયો છે. આધુનિકતાનો યુગ એટલે કે રોકેટ, મોબાઈલ, ટીવી વગેરેનો યુગ, એની ગતિએ ચાલતો યુગ. પરંપરાઓ, રૂઢિઓ જે જૂના જમાનાની હતી તે બધી ભૂલાતી જાય છે, તે વિસરાતી જાય છે. આધુનિકતાનું મહત્વ વધતું જાય છે, પણ આધુનિકતાના સંશોધનોને કારણે આપણું આયુષ્ય પણ વધતું જાય છે. આયુષ્ય વધે પરંતુ વીતેલા યુગની વાતો વિસરાતી જાય તે આપણને ખબર છે. અને આ વાતને આપણે આધુનિકતા માનતા હોઈએ તો એ આધુનિકતા કેટલા અંશે યોગ્ય છે તે આપણે જાણવું જરૂરી છે. પણ આપણો દેશ એ આદિકાળથી પરંપરા સંસ્કૃતિનો દેશ રહેલો છે. તેમાં આજની તારીખે પણ આપણો સમાજ આપણી સંસ્કૃતિને વરેલો છે. ખાસ કરીને આપણી સંસ્કૃતિમાં જુદી જુદી પરંપરાગત રૂઢિઓનો મહત્વ રહેલું છે. તેમાં આપણી સ્ત્રીઓ, આપણી કન્યાઓ, આપણી બાળાઓ, નાની નાની બાળાઓ જે જુદી જુદી રૂઢિઓના

0: મહત્વ ધરાવે છે. આધુનિકતા પ્રાધાન્યરૂપ બનતા આવી બાબતો સુલભ બનતી જાય છે. નવી પેઢીમાં મા બાપો બાળકોને ધીરે ધીરે આ બાબતોથી દૂર કરતા જાય છે. પરંતુ 10 વર્ષ પહેલા આપણે જોયું હતું કે વ્રતનું મહત્વ શું હતું, નાની બાળાઓને જીવનમાં કેવી રીતે રહેવું, કેવી રીતે સંયમ પાળવો, ધર્મ પાલન કેવી રીતે કરવું, નાની બાળાઓને કેવી રીતે વ્રત કરાવવા, કેવી રીતે નારી જીવન ઉપર અસર થાય, તે બધું તેમની મનોકામના કેવી રીતે પૂરી થાય તે શીખવાડવામાં આવતું. હવે આપણે તે બધું પુરાતન યુગમાં કન્યાઓ કે પરણિતાઓ જે વ્રત દ્વારા આ બધું જાણવે છે તે જાણવું જરૂરી છે. પરંતુ વ્રત એટલે શું તે પહેલા આપણે જાણવું પડશે ને.
1: ચોક્કસ.
0: તો વ્રત એટલે શું એવો વિચાર આપણા મનમાં ચોક્કસ આવશે. પુરાતન કાળથી વ્રતનું મહત્વ છે. આદિકાળથી ઋષિ મુનિઓ જે વ્રત કરતા તેનું મહત્વ ખૂબ જ હતું. પરંતુ આ વ્રત બાળાઓ અને સ્ત્રીઓએ કેવી રીતે ચાલુ કર્યું, તેના ઉપર કેવી રીતે આ વ્રતનો મહિમા છે તે આપણે જાણવું જરૂરી છે. પુરાતન કાળમાં દેવાદિદેવ મહાદેવ પ્રાપ્ત કરવા માટે પાર્વતી દેવીએ ખૂબ જ મોટું વ્રત કર્યું હતું. તેમણે 3 દિવસ ભૂખ્યા રહીને વ્રત કર્યું હતું. પાર્વતી દેવીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત કર્યું હતું. ત્યારથી આ બાળાઓ માટે વ્રતનો મહિમા અપરંપાર છે. એટલે કે આ વ્રત ત્યારથી જાણીતું છે. તો વ્રત એટલે કે સંયમ રાખવો, ભૂખ્યા રહેવું, તપ કરવું, પરંપરાગત રૂઢિઓનું પાલન કરવું, તે બધું ખૂબ જ જરૂરી છે. જે તમે વ્રત કરો તેનું પાલન કરવું જોઈએ, ભૂખ્યા રહેવું જોઈએ, નિયમોનું પાલન કરવું જોઈએ. એટલે સંયમનું મહત્વ પણ ઘણું જ છે. પહેલાના સમયમાં બાળાઓના નાની ઉંમરમાં લગ્ન થઈ જતા, તેમને જયારે દુધિયા દાંત આવતા એટલે એમ કહેવાતું કે કવિ બોટાદ કરે કહ્યું છે કે દુધિયા દાંત ને આપવા આણા, એટલે કે દુધિયા દાંત ફૂટી ન નીકળે ત્યાં તો છોકરીઓને આણા આપવામાં પડે છે. એટલે કે નાની ઉંમરમાં વાળાને ઘોડિયા લગ્ન કહેવાય એમ લગ્ન કરી દેવામાં આવતા. તેથી નાની ઉંમરમાં છોકરીઓને સમજાવવામાં આવતું કે વ્રત કેવી રીતે કરવા, સાસરામાં જઈને બાળાઓને મુશ્કેલી ન પડે તે માટે સંયમ નિયમ ધર્મ નું પાલન કરવું પડતું.
1: એટલે આપણે એવું કહી શકીએ સોનલબેન કે વ્રતો છે એને આપણે જુદી જુદી શ્રેણીમાં મૂકી શકીએ.
0: હા બરાબર.
1: જુદા જુદા લોકો અથવા તો એમ કહીએ કે જુદી જુદી ઉંમરના લોકો વ્રત કરતા હોય છે. તમે જે હમણાં વ્રતનો મહિમાની વાત કરી એમાં બાળાઓની વાત આવી, તો નાની બાળાઓ કેવા પ્રકારના વ્રત કરતી હતી અથવા અત્યારે પણ નાની બાળાઓમાં કેવા વ્રત જોવા મળે છે એના વિશે થોડું જણાવો.
0: હા ચોક્કસ. શાસ્ત્રોમાં પહેલાના સમયમાં જે બાળાઓને વ્રત કરાવવામાં આવતા તે ધર્મના પાલન માટે કરાવવામાં આવતા, નિયમનું પાલન. તો આ નાની બાળાઓના વ્રત ક્યારથી ચાલુ થયા, તો કે જયારે પાર્વતી દેવીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યું હતું ત્યારથી એ વ્રત કહેવાય છે ગૌરી વ્રત. અને ત્યારથી નાની બાળાઓના વ્રત ચાલુ થયા. એ ગૌરી વ્રત નહીં પણ નાની બાળાઓ માટે તો ઘણા બધા વ્રતો છે. તેમાં આપણા વિક્રમ સંવત પંચાંગ પ્રમાણે તો કારતક માસથી આસો માસ સુધીમાં ઘણા બધા વ્રત આવે છે. એમાં નાની બાળાઓ માટે તો પોષી પૂનમ છે, ગૌરી વ્રત છે, ફૂલ કાજળી છે, પછી બહેનો ભાઈ માટે વ્રત કરે છે, વીર પસલી છે, એવા બધા ઘણા બધા વ્રતો આવી જાય છે. એટલે નાની બાળાઓ માટે તો આપણે ઘણા બધા વ્રતો વિશે કહી શકીએ.
1: આ બધા વ્રતો વિશે થોડી વિગતવાર માહિતી પણ આપો.
0: હા, આપણે કારતક માસથી આસો માસ સુધીમાં નાની બાળાઓ માટે તો ખૂબ જ વ્રત આવે છે. સૌ પહેલા તો આવે છે પોષ મહિનો. હવે પોષ મહિનામાં આપણે વિચારીએ તો પોષી પૂનમ આવે છે. હવે એમાં તો નાની બાળાઓ પૂનમમાં તો ખૂબ ખૂબ એમ કે પોષી પૂનમ આવી, પોષી પૂનમ આવી એમ કરીને હરખાઈ જાય છે. અને તે દિવસે આખો દિવસ અપાસ કરે છે અને રાતે ભાખરી અને ગોળ ખાય છે. ભાખરીમાં કાણું પાડી નાનું અને ચાંદા મામાને જોઈ અને પછી તે બોલે છે કે ભાઈની બેન જમે કે રમે, આ વ્રત ભાઈ માટે કરે છે. એટલે ત્યારે ભાઈ પોતાના બેન પાસે ઉભો રહે છે અને તે વસ્તુ આપે છે રમવા માટે. એટલે બેન એટલી ખુશ હોય છે કે મારે ભાઈએ મને કઈક રમત માટે આપ્યું, અને પછી તે જમવા બેસે છે. એટલે આખો દિવસ ભાઈ બેન પોતે સાથે રહે છે અને પોષી પૂનમનું વ્રત કરે છે.
1: ખુબ સરસ. અને એવી જ રીતે ફૂલકાજડી નું વ્રત પણ નાની બાળાઓ કરતી જોવા મળે છે.
0: ફૂલકાજડી નું વ્રત પોતાને સારો પતિ મળે તેની માટે નાનપણથી બાળાઓને કરાવવામાં આવે છે. ફૂલકાજડી એટલે કે આખો દિવસ બાળાઓ સરસ તૈયાર થઈને ફરે છે અને ફૂલ સૂંઘે છે. આખો દિવસ સ્કૂલે જાય કે ક્યાંય પણ ફરવા જાય તો હાથમાં ફૂલ લઈને ફરતી હોય છે અને ફૂલ સૂંઘ્યા કરતી હોય છે. એટલે એમાં એ બાળાઓ એટલી રાજી થઈ જાય કે આજે મારે ફૂલકાજડી નું વ્રત છે, આજે મારે ફૂલકાજડી. અને સ્કૂલમાં પણ ફ્રી ડ્રેસ પહેરીને જાય છે બાળાઓ. અને પછી સાંજે 4 વાગ્યા પછી બાળાઓ મોડો ફરાર કરે છે.
1: બરોબર.
0: એટલે ત્યારે એ ફૂલકાજીના વ્રતમાં સારો પતિ મળે એટલે નાની બાળાઓને તો શું ખબર પડે, પણ એના મા બાપ કે ના તારે આ વ્રત કરવાનું છે એટલે હોશે હોશે આ વ્રત કરે છે.
1: અને આપણે એમ પણ કહીએ ને કે આવા વ્રત આવે તો આપણી જે રોજિંદી જીવન પદ્ધતિ હોય, જીવન શૈલી હોય, એમાંથી આપણને થોડો કઈક ચેન્જ પણ મળે છે.
0: હા બરોબર છે, એમાં ચેન્જ મળે છે.
1: અને સોનલબેન, જેમ શરૂઆતમાં તમે વાત કરી એ રીતે કે એક વ્રત છે ગૌરી વ્રત કે જે શંકરને પામવા માટે પાર્વતીજીએ કર્યું હતું, અને એનું મહત્વ તો આજે પણ આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં તો ખૂબ મોટા પ્રમાણમાં બાળાઓ કન્યાઓ છે આ વ્રત કરતી હોય છે, એના વિશે થોડી વાત કરશો?
0: ગૌરી વ્રત તો બાળાઓ કરતી હોય છે કે સારો પતિ મેળવવા માટે, અને નાની બાળાઓ જયા પાર્વતી વ્રત મોળાકત એમ કેવાય છે આ ગૌરી વ્રત ને. એમાં 5 દિવસ નું વ્રત હોય છે. તેમાં પેલા શરૂઆતમાં આગલા 2 દિવસ પેલા જવારા ઉગાડે ને નાની બાળાઓ આમ નાના નાના કુંડામાં ખુબ ખુબ ઘઉં ના જવારા લઈને ફરતી હોય કે મારે આજે વ્રત આવે છે એટલે મારે જવારા ઉગાડવાના છે. અને પછી પેલા દિવસે તે પૂજા કરવા જાય, શંકર ભગવાન ને ફળ ચડાવે, ફૂલ ચડાવે, અબીલ ગુલાલ કંકુ થી પૂજા કરે. એવી રીતે 5 દિવસ નાની બાળાઓ પૂજા કરે. અને એ પણ સ્કૂલમાં જાય તો સ્કૂલમાં નાની બાળાઓને કહેશે આજે તમારે આગળથી કહી દેશે તમારે વ્રત છે તો તમે ફ્રી ડ્રેસમાં આવજો, તમે વહેલા વયા જાજો, તમે નાસ્તામાં પણ કહેશે કે ના ના તમે ફ્રૂટ ને જે લઈ આવશો એ ચાલશે. એવી રીતે નાની બાળાઓને ખુબ મહત્વ આપવામાં આવે છે આ વ્રત માટે. 5 દિવસ નો હોશ હોય છે બાળાઓને કે અમારે ગાર્ડન માં ફરવા જવાનું, સાંજે સાંજે અમારે એમ કે બહાર જવાનું. અને પછી જયારે 5મો દિવસ આવે ત્યારે છોકરીઓ મોળું ખાવાનું હોય છે, એમાં મોળો ફળાળ હોય એટલે મોળી વેફર ને ફ્રૂટ ને દૂધ ને રોટલી ને એવું બધું ખાય છે. પણ જયારે છેલ્લા દિવસો આવે ત્યારે બાળાઓ કંટાળી જાય છે મોળું ખાઈ ખાઈ ને. પણ આમ આવે મજા છોકરાઓને તો, નાની બાળાઓને તો આવું જુદું જુદું ખાવા મળે એટલે ખુબ મજા આવે. પછી 5મા દિવસે 5 દિવસ પૂરા થાય પછી જાગરણ હોય છે. અને જાગરણ માં તો એટલા રાજી રાજી હોય એ છોકરીઓ કે મને તો આજે જાગરણ છે, આજે મારે જાગરણ છે, રાત આખી જાગરણ કરતા હોય છે. એ જાગરણ માં તમે જો એ મજાના બધા રમે ને અંતાક્ષરીઓ રમે ને
1: શેરીમાં
0: રમતો રમે ને એ મજા કરે, બગીચામાં ફરવા જાય ને આમ બધા કુટુંબ ભેગા થાય છોકરીઓને જાગરણ કરાવવા માટે. અને પછી 6ઠા દિવસે બધે પારણું કરાવવા જાય એમ કે ના આજે મારે ઓલાના ઘરે પારણું છે, આના ઘરે પારણું છે, ગોળણી છો એમ કરીને 5 દિવસ વ્રત નું ઉજવણું કરે છે. ગૌરી વ્રત નું તો ખુબ મહત્વ છે. જૂના જમાના થી ગૌરી વ્રત નું મહત્વ થતું આવ્યું છે, અત્યારે પણ તે મહત્વ ચાલુ જ રહ્યું છે.
1: સોનલબેન, ગૌરી વ્રત સાથે જોડાયેલા કોઈ ગીત કે એવું કઈ છે?

0: કરતી હોય છે.
1: વાહ, ખુબ સરસ વર્ણન તમે કર્યું. અમને અત્યારે એવું લાગે છે કે બધી બહેનો છે એને પણ આ દ્રશ્ય દેખાતા હશે, એમણે પણ બાળપણમાં આ વ્રત કર્યા
0: હોય. બધાએ કર્યા જ હોય.
1: તો હવે કન્યાઓની વાત કરી, એવી જ રીતે પરિણીત સ્ત્રીઓ માટેના પણ કેટલાક વ્રતો આપણા સમાજમાં આપણે જોઈએ છીએ, એ કયા કયા હોય છે?
0: પરિણીતા સ્ત્રીઓ માટે તો ઘણા બધા વ્રતો છે. પરિણીતા સ્ત્રીઓ તો પોતાના પતિ માટે, પોતાના બાળકો માટે ખૂબ જ વ્રત કરતી હોય છે. એની માટે તો આપણે કઈ કેવું જ ન પડે. તમે જુઓ તો દરેક મહિનામાં એક એક વ્રત તો એની માટે હોય જ છે.
1: એટલે કદાચ એવું બને કે 15-20 દિવસો જો વ્રત વિના ના જાય છે તો નથી
0: ગમતું એવું છે. પરિણીતા માટે તો તમે જુઓ તો એ વ્રત જીવ્રત છે, દિવાસો છે, પછી આવે છે પરસોત્તમ મહિનામાં વ્રત.

0: છે, નોરતાના વ્રતો કરે છે, શ્રાવણ મહિનો છે, ઘણા બધા વ્રતો છે તે બાળકો માટે. તે સાતમ કરે છે, ટાઢી સાતમ કહેવાય, એ બધી વ્રત
1: ગોળચોથ
0: ગોળચોથ કરે છે. પરણિતા માટે તો આપણે ઘણા ઘણા એટલા વ્રતો છે એવું છે.
1: અને અમને એ બધા વ્રતો વિશે જાણવું ગમશે, એટલે તમે અમને એ બધા વ્રતો વિશે થોડી થોડી માહિતી આપો.
0: પરણિતાને તો પોતાના બધા પરિવારનું ધ્યાન રાખવાનું હોય છે, એટલે બાળકો, ઘરમાં જે વડીલો હોય, પોતાના પતિ માટે, ભાઈ માટે, બધાનું ધ્યાન રાખવું. એટલે પરણિતાને તો બધા માટે વ્રત કરવાના હોય છે. એમાં આવે છે સૌથી સારામાં સારું વ્રત, અને ઘણા બધા વ્રત હોય તો એ છે શ્રાવણ મહિનામાં. શ્રાવણ મહિનાથી જ લગભગ વ્રતની શરૂઆત કયો તો થાય છે, અને તે પહેલા ગણો તો આપણે આવે છે જેઠ મહિનો. એમાં જેઠ મહિનામાં વડ સાવિત્રી પૂનમ આવે છે. વડ સાવિત્રી પૂનમમાં પોતાના પતિ માટે આખો દિવસ ઉપવાસ કરે છે, વડની પૂજા કરે છે, અને વડને પ્રાર્થના કરે છે કે મારા પતિનું આ લાંબુ આયુષ્ય મળે. 5 વર્ષની પૂનમ કરે છે. એવી રીતે પોતે પોતાના પતિ માટે જુદી જુદી પૂનમો કરે છે, ચણાના લોટની, પછી ફ્રૂટની, પછી મોળું ખાઈને, એવી રીતે 5 વર્ષની પૂનમ કરીને વ્રત કરે છે પૂનમનું. પછી આવે છે શ્રાવણ મહિનો, એવ્રતજી વ્રત આવે છે. હવે એવ્રતજી વ્રત એ તો આકરામાં આકરું વ્રત છે. એવ્રતજી વ્રત ગણો તો એ તે પોતાના બાળકો માટે કરે છે. એ વ્રત એવું છે કે એમાં તમારે 2 રાત જાગવાનું, અને એ બપોરે પણ નહીં સુવાનું, અને ઉપવાસ કરવાનો. 2 દિવસનો ઉપવાસ હોય છે. દિવાસો કહે છે બધા, અને એ વ્રત જીવ્રત પણ કહે છે. તો દિવાસો એટલે 100 પરબનો માસો, એટલે ત્યારથી જ પછી બધા વ્રત ચાલુ થાય છે. તેમાં પોતે સવારથી ભૂખી રહી, રાતે ભૂખી રહે છે, પાછું મોળું કઈ ફ્રૂટ કેવું ખાય છે, તે રાત આખી ઉજાગરો કરે છે, જાગરણ હોય છે. બીજે દિવસે પણ બપોરે નહીં સુવાનું, રાતે પાછું જાગવાનું. એવી રીતે 2 દિવસના એકટાણા અને જાગરણ તેવી રીતે કરી, અને પોતે કષ્ટ વેઠી અને બાળકો માટે વ્રત કરે છે કે પોતાના બાળકોનું આરોગ્ય સારું રહે, આયુષ્ય વધે. પછી તમે જોવો તો સ્ત્રીઓ પોતે શ્રાવણ મહિનાના સોમવાર કરતી હોય છે, સાકરિયા સોમવાર ને, ભાખરિયા સોમવાર ને, બધા જુદા જુદા સોમવારો કરતી હોય છે. અને શ્રાવણ મહિનામાં બોળચોથ, નાગપાંચમ, રાંધણ છઠ, સાતમ એવા તહેવારો આવે છે. તો એમાં બોળચોથમાં શું કરે છે? તો બોળચોથમાં સ્ત્રીઓ પોતાના બાળક માટે મગ અને રોટલો, મગ અને રોટલો જૂના જમાનાથી આ ચાલતું આવ્યું છે કે મગ અને રોટલો. તમે સાંભળ્યું તો ગાય વાછરડાની જે હતી વાર્તા, તે ઉપરથી આ વ્રત આવ્યું છે કે સાસુએ વહુનું રાંધેલું ખાવું નહીં, પોતે પોતાની હાથે મગ રોટલો બનાવીને ખાય છે. અને પછી ગાયનું પૂજન કરે છે, ગાય વાછરડું બંનેનું પૂજન કરે છે. કંકુથી નાગલો બનાવી પૂજા કરે છે ગાયની, અને ગાયને બાજરો અથવા મગ ખવડાવી અને ગાયની પૂજા કરે છે. એટલે આ રીતે બોળચોથનું વ્રત પણ બહુ અઘરું છે. પછી આવે છે નાગપાંચમ. નાગપાંચમ એ પોતાના ઘરના સારા માટે, કુટુંબના સારા માટે આ નાગપાંચમ કરવામાં આવે છે. નાગ બનાવી અને ચિત્ર કરી નાગનું, અને નાગને પાણી હારે પૂજા ચોટાડી અને દીવો અગરબત્તી કરી તેની પૂજા કરે છે. અને પછી તે દિવસે ઠંડુ ખાવાનું હોય છે. તે દિવસે ચણાની દાળ નું ઢોકળું અથવા તો મગજ કે એવું ઠંડુ જ ખાવાનું હોય છે. તે દિવસે ચા પણ નથી પીતા. એટલે આ વ્રત તો સ્ત્રીઓ માટે તો ખૂબ જ અઘરું છે, કારણ કે તેમને આખો દિવસ પ્રવૃત્તિમાં રહેવાનું હોય છે, કામ કરવાનું હોય છે. ઠંડુ ખાવું, ચા ન પીવી, તેમને માટે તો ખૂબ જ અઘરું છે. પછી આવે છે સાતમ, રાંધણ છઠ સાતમ. સાતમ એટલે ઓહો, સાતમ એટલે તો કેવી તૈયારી. આગલે દિવસે રાંધણ છઠ એટલે તો આમ સવારથી સ્ત્રીઓ રસોડામાં જ હોય, આમ બહાર નીકળી ન શકે કે ના કાલે સાતમ છે. પેલાના જમાનામાં તો એવું હતું, સાતમ એટલે થેપલા, ખાલી થેપલા જ ખાવાના, ઠંડા થેપલા ખાવાનું મહત્વ હતું. પણ અત્યારે આ ફાસ્ટફૂડ નો જમાનો છે, એટલે શું કે દહી વડા ને પાણીપુરી ને મેંદુ વડા ને બધું કરી રાખે, થેપલાનું મહત્વ ઘટી ગયું છે. અત્યારે થેપલા તો એક સાઈડ રહી ગયા છે, જેને આ બધી ફાસ્ટફૂડ ન ભાવે એ લોકો માટે થેપલા હોય, બાકી તો ફાસ્ટફૂડ નો જ થઈ ગયો છે જમાનો. કારણ કે છોકરાઓને ઠંડુ ખવડાવવાનું હોય હારોહાર, તો પછી એ લોકોને તો થેપલા ભાવે નહીં, એટલે ફાસ્ટફૂડ ના જમાના પ્રમાણે રહેવું પડે. એટલે સવારથી સ્ત્રીઓ રાંધણ છઠના દિવસે રસોડામાં હોય છે. પછી સાંજે જયારે રસોડાનું કામ પૂરું થાય છે ત્યારે ગેસ ને ઠારવા

0: એટલે કે
1: ચૂલો ચૂલો
0: ઠારે અને એને પૂજા કરે છે. મગ સોપારી નાગલો ચડાવી ચુંદરી ચડાવી અને પૂજા કરે છે. એટલે સ્ત્રીઓ આપણે અત્યારે ઘણી પણ સ્ત્રીઓ તો એટલું જાણે છે વ્રત વિશે અને એને કરવું પડે છે અને કરે છે. પરંપરાગત રૂઢિઓથી આ ચાલતું આવ્યું છે કે આ વ્રત કરવાનું જ છે. તેઓ કોઈ દિવસ કયા વિના પણ આ વ્રત કરે જ છે. અને બીજે દિવસે સાતમે શીતળા માતાની પૂજા હોય છે એટલે તે દિવસે તો લોકો શીતળાના મંદિરે જાય છે અને બાળક માટે પૂજા કરે છે. શીતળા માતાને નૈણ ચડાવે, બાળકને કોઈ પણ જાતની આંખની તકલીફ ન થાય, કોઈ પણ જાતના રોગ ન થાય, કુલેર ધરાવે છે, એ બધી પૂજા કરે છે અને પછી ઠંડુ ખાય છે અને એ સાંજ પડે બધા ફરવા નીકળી જાય છે. અને રાજકોટમાં તો મેળો, અરે સાતમ આઠમ નો મેળો જામ્યો હોય એટલે લોકો એ કોક તો એવા હોય છે લોકો કે ઠંડુ લઈને મેળામાં વયા જાય, બહાર ફરવા વયા જાય એટલે ત્યાં જઈને ઠંડુ ખાય છે. અને બીજે દિવસે આઠમ ગોકુળ અષ્ટમી એટલે સાતમ આઠમ નો મહિમા તો ખૂબ જ
1: છે. સોનલબેન, આપણે જે વ્રતોની વાત કરી રહ્યા છીએ તો મને એક વિચાર આવે છે કે આપણે ત્યાં અધિક માસ આવે છે જેને આપણે પુરુષોત્તમ મહિનો તરીકે ઓળખીએ છીએ, બરાબર?
0: હા હા,
1: તો એની સાથે પણ કઈક વ્રતો જોડાયેલા હશે?
0: હા ચોક્કસ. પુરુષોત્તમ મહિનો દર 3 વર્ષે આવે છે. પુરુષોત્તમ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. તેનું મહત્વ ખૂબ જ છે. પુરુષોત્તમ મહિનો એટલે અધિક માસ કહેવાય છે, કારણ કે તે 3 વર્ષે આવે છે એટલે અધિક મહિનો કહેવાય, વધારે મહિનો કહેવાય. એટલે આ વર્ષે આપણે વિચારીએ તો જેઠ મહિનામાં પુરુષોત્તમ મહિનો છે એટલે જેઠ મહિના 2 આવશે. તેમાં જે પહેલો જેઠ મહિનો આવશે તે પુરુષોત્તમ કહેવાશે અને બીજો જે આવશે તે જેઠની જ કહેવાશે. અને આ પુરુષોત્તમ મહિનાનું તો ખૂબ જ મહત્વ છે. તેમાં ધર્મની દ્રષ્ટિએ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ છે. પુરુષોત્તમ મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રીકૃષ્ણની કથા, શ્રીકૃષ્ણના પાઠ, તુલસીની પૂજા વગેરે વગેરે પાઠ કરતા હોય છે. પુરુષોત્તમ મહિનામાં લોકો એકટાણા કરતા હોય છે, અભ્યાસ કરતા હોય છે. અધિક માસ નામ એવું છે, અધિક માસ પણ અધિક ખાવાનું નહીં, એકટાણા કરવાના. એટલે શું કે સ્વાસ્થ્ય માટે પણ પુરુષોત્તમ મહિનો ખૂબ જ સારો છે. તેમાં આપણે જે આ બધું અમુક જે ફાસ્ટફૂડ છે, પછી લસણ ડુંગળી છે, આપણને નડતા છે વાયુ કરે એવા વસ્તુ નહીં ખાવાની. અને જે સારી આપણને નડતર રૂપ ન હોય તેવી વસ્તુ ખાઓ તમે. અને રોજ મંદિરે જાઓ પુરુષોત્તમ મહિનામાં. એ લોકો સ્ત્રીઓ સવારે વહેલી ફ્રી થઈ અને એ નીચે બધા ભેગા થાય અને ગોળની પૂજા કરે છે. અને એ ગોળની પૂજા કરે પછી વિષ્ણુ સહસ્ત્ર નામ બોલે, યમુનાષ્ટક બોલે, જુદા જુદા પાઠ કરે છે, પુરુષોત્તમ માસની કથા વાંચે છે. ઘરે ઘરે પુરુષોત્તમ માસની કથા સ્ત્રીઓ ભેગી થઈને વાંચે છે. અને એ તમારે પુરુષોત્તમ મહિનો તો એટલે શું આમ ઉત્સવ હોય છે, એમાં પણ બધા પંથના લોકો પુરુષોત્તમ મહિનાનું મહત્વ સમજે છે અને એકટાણા કરે છે. પુરુષોત્તમ મહિનાના એકટાણા સ્ત્રીઓ પુરુષો બધા કરે છે. પુરુષોત્તમ મહિનામાં સ્ત્રીઓ એ બધી ભેગી થઈને નદીએ નાહવા જાય છે. અમુક મંદિરોમાં પુરુષોત્તમની મૂર્તિ મૂકેલી હોય છે તેથી સ્ત્રીઓ તેની પ્રદક્ષિણા કરે છે, 108 પ્રદક્ષિણા કરે, જેનાથી આપણને આખું આ વર્ષનું પુણ્ય મળે છે. પુરુષોત્તમ મહિનાનું ખૂબ જ મહત્વ છે.
1: સોનલબેન, જુદા જુદા વ્રતોની તો ખૂબ સરસ માહિતી તમારી પાસેથી મળી, પણ એક એ પણ જાણવાની ઈચ્છા થાય કે આપણા વ્રતને આપણા શરીર સાથે, આપણા સ્વાસ્થ્ય સાથે કોઈ સંબંધ ખરો?
0: ચોક્કસ, વ્રતને સ્વાસ્થ્ય સાથે તો ઘણો જ સંબંધ છે. તેની માટે તો વ્રત કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય અંગે આપણે ધ્યાન રાખવું હોય તો વ્રતના નિયમો પાળવા જ પડે. કારણ કે અત્યારના જમાનામાં, અત્યારના ફાસ્ટફૂડના જમાનામાં અત્યારના રોગો એટલા વધતા જાય છે કે વ્રતનું પાલન કરવું જરૂરી છે.
1: બરોબર.
0: અત્યારે ડાયાબિટીસ, બીપી વગેરે રોગો હોય છે જેમાં આપણે વ્રત કરશું તો, વ્રતથી ઉપવાસ એકટાણા કરશું તો એમાં આપણને રોગચાળો થશે નહીં. અને તમે જ્યાં જોશો ત્યાં લારી એ લોકો એ ઉભા હોય છે, બહારનું ખાતા હોય છે. જો વ્રતના નિયમો પાળશું તો આપણે સ્વાસ્થ્ય આપણું સારું રહેશે. એટલે કે જો વ્રતમાં આપણે એકટાણા કરશું, આ પુરુષોત્તમ મહિનો છે એમાં બધા એકટાણા કરે છે. લસણ ડુંગળી ન ખાય તો, લસણ ડુંગળી તમે મહિનો નહીં ખાવ તો તમને સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું રહેશે. એટલા માટે વ્રત ને સ્વાસ્થ્ય ને ઘણું બધું સારું સંતુલન છે. કારણ કે વ્રત ઉપવાસ એકટાણા એ શેની માટે છે? અઠવાડિયામાં એક વાર તમે મોડું ખાશો તો એ તમારું વ્રત કહેવાશે. અને અપવાસ કરશો, આયુર્વેદમાં કહે છે કે તમે અઠવાડિયામાં એક વાર અપવાસ કરો તો તમને એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. અથવા તમે મોડું ખાવ કે આ નિયમ રાખો કે અઠવાડિયામાં એક દિવસ મારે નથી ખાવું, મોડું ખાઈશ, તો એ તમારું એક જાતનું વ્રત જ છે અને એનાથી સ્વાસ્થ્યનો સુધારો થશે તમારે.
1: વાહ, ખુબ સરસ. ઘણા બધા વ્રતો વિશેની અવનવી વાતો સોનલબેન તમારી પાસેથી અમને જાણવા મળી. આમ તો વ્રત વિશે બધી બહેનો જાણતી જ હોય છે, પણ એક સાથે બેસીને આટલા બધા વ્રતો વિશેની માહિતી મેળવવી એ ખરેખર એક આનંદભરી વાત છે. તો કાર્યક્રમમાં હાજર રહી અને વ્રતોની આવી સરસ વાતો કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.

આપ સાંભળી રહ્યા હતા શ્રેણી વારસાનો વૈભવ અંતર્ગત આપણા વ્રતો, એ વિશે સોનલબેન માકડની કાનન છાયાએ લીધેલી મુલાકાત. ખરેખર જો આમાંથી યથાશક્તિ વ્રતો કરવામાં આવે તો આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તો સારું થાય જ છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણી ઉન્નતિ થાય છે. તો ચાલો આવું જ એક એકાદશી પર્વનું ભજન આપણે આ નિમિત્તે સાંભળીએ.

અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઇમેઇલ દ્વારા ચોક્કસ પાઠવશો તો આ સાથે જ કાર્યક્રમ સંપન્ન કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્તે.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક. પ્રધાનમંત્રીએ કહ્યું, ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિટવારેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે ઓમાનમાં ભારતીય જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં ત્રણેય ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ કરી. અને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપનો આજે રાત્રે 12 વાગ્યાથી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં દેશભરમાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ટકાઉ રોજગારની તકો ઉભી કરવાના પગલા પર ચર્ચા કરવામાં આવી રહી છે. ચર્ચાઓમાં શાસન, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને ભાગીદારી સહિતના મુખ્ય મુદ્દાઓના યોગ્ય અમલીકરણ માટે રોડમેપ વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની બેઠકનો વિષય 2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે અને સરકાર તેમના જીવનને સરળ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતો દેશની ખાદ્ય સુરક્ષા, પોષણ અને સમૃદ્ધિની કરોડરજ્જુ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને પાક વીમા યોજના જેવી પહેલો માત્ર ખેડૂતોની આવકને જ નહીં પણ કૃષિને સશક્ત બનાવી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા ખેડૂતોને ખેતી માટે સૌર ઉર્જા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કાર્ડ ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને ખેતી અને અન્ય આવશ્યક જરૂરિયાતો માટે ખૂબ જ ઓછા વ્યાજદરે સારા લોન પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે સરકારની સીડ ટુ માર્કેટ પહેલ પાકના વાજબી ભાવો સુનિશ્ચિત કરવા માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. શ્રી મોદીએ કહ્યું છે કે સરકારે દેશના ખેડૂતોને કૃષિ સંબંધિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર સતત ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ ટુ એને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી કનેક્ટિવિટી મજબૂત બનશે. તેનાથી એરપોર્ટ સુધીની મુસાફરીનો સમય ઘટશે અને વધુ સુવિધાજનક બનશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ વિસ્તરણથી ભીડ ઓછી થશે, રોજગારીની તકો ઉભી થશે અને ટકાઉ શહેરી વિકાસમાં ફાયદો મળશે. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકાર પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી છે. નાણાં મંત્રાલયે એક સૂચના દ્વારા 22, 25, 27 અને 30% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિની જાહેરાત કરી છે. મંત્રાલયે જણાવ્યું કે હવે આ ચાર ઇંધણ શ્રેણીઓ પર એક્સાઇઝ ડ્યુટી શૂન્ય રહેશે, જેનો ઉદ્દેશ ભારતના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને મજબૂત બનાવવાનો અને આયાતી ક્રૂડ તેલ પર નિર્ભરતા ઘટાડવાનો, કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો અને સ્થાનિક રીતે ઉત્પાદિત ઇથેનોલની માંગ વધારવાનો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનને રાજીનામા પત્ર મોકલ્યો હતો. અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે અને સુષ્મિતા દેવે રાજ્યસભા અને પક્ષ બંનેમાંથી રાજીનામું આપ્યું હતું. ભારતમાં બનેલ પ્રથમ એરબસ C-295 ગુજરાતના વડોદરાથી તેની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી. નાગરિક ઉડ્ડયન

0: आशी व्यक्त करता सोशल मीडिया पोस्ट में कहूं कि आप फक्त आकाश में उड़ते विमान नहीं ते एरोस्पेस उत्पादन में देश की वृद्धि जैसी क्षमताओं ने पण प्रतिबिंबित करे छे। तमे एयरबस टाटा एडवांस्ड सिस्टम भारतीय वायुसेना अने तमाम इजनेरो टेक्निशियनो अने कामदारों ने आ सत्य बदल अभिनंदन आप्या हता। विदेश मंत्री डॉ एस जयशंकरे जणाव्युं कि भारत अने बल्गेरियाना संबंधो मजबूत अने स्थिर छे। તેમણે બલ્ગેરિયાના વિદેશમંત્રીને મળ્યા બાદ આ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે મુલાકાત દરમિયાન ભારત અને બલ્ગેરિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ભાગીદારી અને વૈશ્વિક સ્થિરતા અને પ્રગતિ માટે મજબૂત રાષ્ટ્રો કેવી રીતે સાથે મળીને કામ કરી શકે તે અંગે ચર્ચા કરાઈ હતી। ડોક્ટર જયશંકરે આર્થિક સુરક્ષા, વિક્ષેપોના તાજેતરના અનુભવો અને આતંકવાદને વધતા જોખમ અંગે ભારતના સ્પષ્ટ વલણ પર ભાર મૂક્યો હતો।
1: भारत का मानना है कि ये दौर युद्ध का

0: श्रृंखला और अधिक विविधता है और ये सुनिश्चित करना आवश्यक है कि समुद्री व्यापार में कोई रुकावट न आए। साथ ही आतंकवाद के मामले में दुनिया को शून्य सहिष्णुता की नीति पर स्पष्ट रुख अपनाना होगा।
1: વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsrni.gov.in/jio અને અમારો એક્સ હેન્ડલ @airnews_abadi ફોલો કરશો। ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર અમેરિકાના મિસાઇલ હુમલા દરમિયાન ગુમ થયેલા 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે બે મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવતા આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો। શ્રી સોનોવાલે સરકાર આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો સાથે હોવાનું જણાવ્યું હતું। તેમણે ખાતરી આપી કે મૃતકોના નજીકના સંબંધીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે। તેમણે અધિકારીઓને બચાવેલા ક્રૂ સભ્યોને તાત્કાલિક સ્વદેશ પરત મોકલવા અને મૃતકોને મૃતદેહને તેમના અંતિમ સંસ્કાર માટે ભારત પરત લાવવાનો નિર્દેશ આપ્યો છે। ભારતે 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને 4 શ્રમ સંહિતામાં એકીકૃત કરીને વ્યાપક શ્રમ સુધારા હાથ ધર્યા છે, જેથી તેનું પાલન સરળ બને। શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ ગઈકાલે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના પૂર્ણ સત્રને સંબોધન કરતા એમ જણાવ્યું હતું। તેમણે ઝડપથી વિકસતા વૈશ્વિક પરિવર્તનો વચ્ચે સામાજિક ન્યાય અને યોગ્ય કાર્યને પ્રોત્સાહન આપવામાં આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના સતત નેતૃત્વની પ્રશંસા કરી। તેમણે રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ અને ઇ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમ અને રોજગાર ક્ષેત્રમાં ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ભારતની પ્રગતિ પર ભાર મૂક્યો હતો। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢ ખાતે 20 કિલોવોટ એફએમ ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું। જયપુરમાં આકાશવાણી પરિસરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ ઉદઘાટન કર્યું હતું। આ પ્રસંગે સંબોધન કરતા શ્રી વૈષ્ણવે વ્યૂહાત્મક માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા સરહદી વિસ્તારોના સંદેશાવ્યવહારને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું। વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ આજથી શરૂ થઈ રહી છે। વિશ્વભરમાં આ ટુર્નામેન્ટને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મેક્સિકો સિટીના ઐતિહાસિક એસ્ટાડિયો એઝ્ટેકામાં ભારતીય સમય મુજબ રાત્રે 12:15 વાગે વર્લ્ડ કપ શરૂ થશે। ઉદઘાટન મેચમાં મેક્સિકો ગ્રુપ એ મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે। વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા પાસેથી।
2: ફિફા વિશ્વ કપ કા યહ અબ તક કા સબસે બડા સંસ્કરણ હૈ। ઇસમે પહેલી બાર 48 ટીમે ભાગ લે રહી હૈ। પહેલે કે સંસ્કરણો મે 32 ટીમે શામિલ હોતી થી। મેઝબાન દેશ અમેરિકા, કેનેડા ઓર મેક્સિકો કો વિશ્વ કપ મે સીધે પ્રવેશ મિલા હૈ। અન્ય 42 ટીમો ને 2 વર્ષ લંબે ક્વાલિફાઇંગ અભિયાન કે જરિયે જગહ બનાઈ હૈ। ટુર્નામેન્ટ મે 12 ગ્રુપ હૈ। પ્રત્યેક ગ્રુપ મે 4-4 ટીમે શામિલ હૈ। હર ગ્રુપ કી શીર્ષ 2 ટીમે સીધે નોકઆઉટ ચરણ મે પ્રવેશ કરેંગી। પ્રતિયોગિતા મે કુલ 104 મુકાબલે ખેલે જાયેંગે। ઇસમે 72 ગ્રુપ સ્ટેજ ઓર 32 નોકઆઉટ મુકાબલે હોંગે। ફાઇનલ 19 જુલાઈ કો ખેલા જાયેગા। સમાચાર કક્ષ સે મેં ચિરાગ ઝા।
1: અમેરિકાએ ઇરાને લક્ષ્ય પર લશ્કરી હુમલાનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે, જેના કારણે ઇરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને અને અમેરિકી દળોના પ્રાદેશિક ઠેકાણાઓ પર વળતા હુમલા શરૂ કર્યા છે। યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે સતત બીજા દિવસે

0: बचाव हमलाओं कर्या छे। आ हमलाओंमां ईरानની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, રડાર સ્થાપનો, સંદેશાવ્યવહાર માળખા અને દેખરેખ ક્ષમતાઓને નિશાન બનાવાયા હતા। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક। પ્રધાનમંત્રીએ કહ્યું, ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક। સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી। તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકવારેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું। કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે ઓમાનમાં ભારતીય જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ કરી। અને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપનો આજે રાત્રે 12:30 વાગ્યાથી પ્રારંભ। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
1: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હે।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. દેશના અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઇન્સ્ટેસ કેન્દ્ર સરકારના સહયોગથી ગાંધીનગરની ખોરજ જીઆઈડીસી ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવાશે. ગુજરાતની સ્પેસ ટેક પોલિસી 2025-30ના ભાગરૂપે જાહેર કરાયેલ આ પાર્કમાં પ્રવેશ અવરોધો ઘટાડીને સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈને ટેકો આપવા માટે રચાયેલ અદ્યતન સામાન્ય તકનીકી સુવિધાઓ હશે. આ જાહેરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં યોજાયેલ ઇન સ્પેસ ઇન્ડસ્ટ્રી કનેક્ટના 10મા સંસ્કરણના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી હતી. ખોરાજ ખાતે આ સુવિધા ઉચ્ચ ગુણવત્તાવાળા પરીક્ષણ અને માળખાકીય સુવિધાઓ પ્રદાન કરશે. તેમાં આબોહવા પરીક્ષણ ચેમ્બર, માસ પ્રોપર્ટીઝ માપન પ્રણાલીઓ, ચુંબકીય ક્ષેત્ર પરીક્ષણ અને પૃથ્વી નિરીક્ષણ ઓપ્ટિક્સ માટે કેલિબ્રેશન સુવિધાઓ પણ હશે. ઇન સ્પેસ તકનીકી સહાય અને સાધનો માટે 100 કરોડ રૂપિયા સુધીનું નાણાકીય ભંડોળ પૂરું પાડશે, જ્યારે રાજ્ય સરકાર બાંધકામ અને સંચાલન માટે ભંડોળ આપશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની 12 વર્ષ પૂર્ણ થતા ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરૂષોની પ્રતિમાની સાફ સફાઈ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપી.
1: સરકારને મજબૂત કરીને જન કલ્યાણના અનેક વિવિધ કામો આ 12 વર્ષના સમયગાળામાં નરેન્દ્રભાઈ મોદીએ પીએમ તરીકે કર્યા છે. 5મી જૂન થી 21 જૂન આ 17 દિવસ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી 12 વર્ષમાં સરકારે કરેલા કામોનો હિસાબ પ્રજા સુધી આપવા અભિયાન છે. અને ભાગરૂપે આજે અહીંયા સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાપુરુષોની પ્રતિમાની સફાઈનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના શહેરના અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં કરવામાં આવે છે.
0: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ઉમાઈ માતા મંદિરે, જ્યારે સુરેન્દ્રનગરના બીએપીએસ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના આહવા ખાતે નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. પોલીસ કમિશનરથી લઈને પીઆઈ સુધીના અધિકારીઓને દરરોજ 2 કલાક ફરજિયાત નાગરિકોને જ સંભાળવા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે આદેશ કર્યો છે. સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ 15 દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવા પણ સૂચના અપાઈ છે. આ નવીન વ્યવસ્થા અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરરોજ 12 થી 2 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓને સંભાળવાના રહેશે અને તેમની લેખિત અરજી પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. સ્થાનિક સ્તરે પ્રજા સાથે સીધા જોડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરોએ દરરોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને મુલાકાતીઓને રૂબરૂ મળવાનું રહેશે. તેઓએ સ્થાનિક નાગરિકોની જે રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી લેખિત અરજી સ્વીકારીને તેના પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની રહેશે, જેથી કોઈપણ સામાન્ય નાગરિકને પોતાના પ્રશ્નના ઉકેલ માટે ઉપરની કચેરીઓ સુધી જવાની જરૂર જ ન પડે. રાજ્યમાં 1 મહિનાની રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ અંતર્ગત હેલ્મેટ નિયમ ભંગ કરનાર 5,123 સરકારી અધિકારી કર્મચારીઓ પાસેથી 16,58,000 રૂપિયાનો દંડ વસૂલાયો છે. રાજ્યભરમાં નિયમ ભંગ કરનાર કુલ 1,88,000થી વધુ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને 5,21,00,000 રૂપિયાનો દંડ કરાયો છે. ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માતોમાં અમૂલ્ય જીવન બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સભ્યતા કેળવવા માટે સમગ્ર રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન 1 મહિનાની વિશેષ હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના કડાણાના રાઠોડા બેટ વિસ્તારમાં નવો બ્રિજ બનશે, જેનાથી વર્ષોથી બેટ વિસ્તારમાં અને ચારે તરફ પાણીમાં રહેતા લોકોની તકલીફોનો અંત આવશે. સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડેંડીના પ્રયાસોથી 32 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થશે, જેનાથી 1100 પરિવારને લાભ મળશે તેમ શ્રી ડેંડોરે જણાવ્યું હતું.
2: અવરજવર માટેનું જે બ્રિજ નહોતો રાજ્ય સરકારમાં રજૂઆત કરીને આપણે મંજૂર કરાવ્યો અને કામ એનું ચાલુ થયું. આજે એના પ્રગતિ પથ અંતર્ગત અમે કામને આ કામ જે ચાલી રહ્યું છે જે અત્યારે 2 જણ તૈયાર કર્યા છે અમારા એજન્સી વાળા એને આભાર મુલાકાત માટે અમારી પૂરી સંગઠનની ટીમ, અમારા એના સામાજિક આગેવાનો, અમારા કાર્યકર્તાઓ, અમારી માતા બહેનો, અધિકારી મિત્રો બધા આજે આ સ્થળની મુલાકાત માટે આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું કે અમારા આવા અસાધ વિસ્તારમાં આ 2 ક્વોટર તો ત્યાં આટલા વર્ષો પછી આ માર્ગ

0: જઈએ તો જે છે 38 કરોડ જેટલી રકમ અગ્રેજ માટે આપી છે.
1: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર નાની માલડા નજીક કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં ટેન્કર સહિત 2 વાહનો, 8,330 કિલો કેમિકલ, 2 મોબાઈલ સહિત કુલ 45,98,000 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 શખ્સની શોધખોળ હાથ ધરાઈ છે. ભાવનગર શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિજયરાજનગર વિસ્તારમાં રહેતા એક વેપારીને વોટ્સએપ પર લિંક મોકલી આરોપીઓએ 4 અલગ અલગ બેંક ખાતાઓમાંથી કુલ 7,87,000થી વધુ રૂપિયા ઉપાડી લીધા છે. જે અંગેની ફરિયાદ ભાવનગર સાયબર ક્રાઇમ વિભાગમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abdne ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાના 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સમાચાર પત્ર, લેખક કરણ જોશી. રાજ્યભરમાં સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પ સાથે આગામી 14 જૂન સુધી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દૂધિયા અને તોબર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જે અન્વયે ગ્રામ પંચાયત અને સ્થાનિકોના સહયોગથી ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળો, ગ્રામ પંચાયતની આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય, સરપંચ તથા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સંબંધે આવા સમુદ્રમાં રહેલી માછીમારોની ચેતવણી પહોંચાડવી શક્ય હોતી નથી. જૂન માસથી દરિયો તોફાની થઈ જતો હોવાથી માછીમારોને સામાન્ય રીતે જૂન માસથી જ સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમી છે. મત્સ્ય ઉદ્યોગ ખાતે તથા પોર્ટ ઓફિસર દ્વારા માછીમારોને આગળ મોસમમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનધિકૃત રીતે કોઈ માછીમાર સમુદ્રમાં ચાલ્યા જાય અને સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં તેઓને જીવનું જોખમ ઉભું થાય તેવી સંભાવના હોય છે, જેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત કોઈ પણ માછીમારો કે અન્ય કોઈ વ્યક્તિઓએ 23 જુલાઈ સુધી માછીમારી માટે કે અન્ય કોઈ હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરિયામાં જવા તેમજ કોઈપણ બોટની અવર જવર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભંડારા ગામ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી પૃથ્વીરાજ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત કૃષિ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ કૃષિ યુનિવર્સિટીના અધિકારીએ ખેડૂતોને ખાતરનો પાકમાં જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીએ ખેડૂતોને માર્ગદર્શન આપતા ખેત બચાવો અભિયાન હેતુ જમીનના સ્વાસ્થ્ય સુધારણા માટે સઘન જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉપરાંત જમીનનું સ્વાસ્થ્ય સુધારવું, જમીન ચકાસણી કરાવવી, ખાતરનો વધુ પૂરતો ઉપયોગ ઘટાડવો, ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે વિજ્ઞાન આધારિત પોષક તત્વો અને ઇનપુટ વ્યવસ્થાપનના વિષય પર ખેડૂતોને જાગૃત થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તેમ કહ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશ ટીંગાની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રની વિવિધ સમીક્ષા બેઠકો જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતે યોજાઈ હતી, જેમાં માતૃ બાળ મરણ, સંચારી રોગો, તમાકુ મુક્તિ, જન્મ મરણ નોંધણી, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશન, આયુષ્યમાન યોજનાના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ કલેક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ અપાઈ હતી. જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ હાઇપરટેન્શન જાગૃતિ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. આ ખાસ અભિયાનનો મુખ્ય હેતુ કોમ્યુનિટી લેવલે હાઈ બ્લડ પ્રેશરના ગંભીર જોખમો સામે લોકોને જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનું છે. જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા નાગરિકોને

0: ઉત્તર છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ
1: વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. મીડિયા આજની પ્રથમ સભા સમાપ્ત થઈ છે. ફરી મળીશું આજ બપોર સાંજે 5 વાગે. અમારી બીજી સભાની આરંભ ત્યાં સુધી આપણી રજા લઈએ. સાંભળતા રહેશો અમારું ડીટીએચનું પ્રસારણ. નમસ્કાર.

sutra

0: વિકાસ ના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થ ની ગાથાઓ ક્યારેય ખોટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસ ને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસ ના, વિકાસ ના, જનકલ્યાણ ના. આ સફળ છે માં નર્મદા થી જળ સમૃદ્ધ થતી ધરાણ, સ્માર્ટ સિટીઝ થી દુનિયામાં ચમકતી આધુનિક પાણી, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનયાનતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અને સિકંદર તો અત્યારે દરિયા જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ના જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ફિલ્મ છે લો મે આ ગયા, કલાકાર ઉદિત નારાયણ અને સાથીદારો.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખોટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાણ, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કલશથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. મારા વાલા સાગર ખેડૂત ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરંત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયો છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરંત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બને સુરક્ષિત કહેવાયા. આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાની સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં સહાય.
1: સમય શો સુનિધિ ચૌહાણ અને સાથીઓએ ગાયેલું માં તુજે સલામ ફિલ્મનું ગીત.

છેલ્લા 12 વર્ષથી જે વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખોટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસમાં, વિકાસમાં, જનકલ્યાણમાં. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન.

0: वंदे भारत ने गतिशीलता थी लखाता एक नवा भविष्य में अने गगन नाम का भारत ना आत्मविश्वास में 12 वर्षनी आ यात्रा छे गुजरात में अंत्योदय अने गरीब कल्याण सेवा अने सुशासन पीएम आवास हर घर जल किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास में અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અરે ભાઈ, તેના સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે.

0: સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે લોક સંગીત.
1: માછીમારી કરતા

0: سرکشانی کادری روزا کنین پلز بادا جن حکم رسانت
1: કાર્યક્રમની શરૂઆત કરીશું ગોવિંદ રાજાએ ગાયેલી જેઠીરામની રચનાથી. પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
2: માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મોટી સબસિડી પણ બંધ થઈ શકે છે.
3: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.

ગેસ્ટને કાપડી ગયેલાનો ગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીના સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર આશા પુરાથવાણી વાંચે છે. નમસ્કાર. દેશના અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી ગાંધીનગરની કોરજ જીઆઈડીસી ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવવામાં આવશે. ગુજરાતની સ્પેસ ટેક પોલિસી 2025-30ના ભાગરૂપે જાહેર કરેલ આ પાર્કમાં પ્રવેશ અવરોધો ઘટાડીને સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈને ટેકો આપવા માટે રચાયેલ અદ્યતન સામાન્ય તકનીકી સુવિધાઓ હશે. આ જાહેરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં યોજાયેલા ઇન સ્પેસ ઇન્ડસ્ટ્રી કનેક્ટના 10મા સંસ્કરણના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી હતી. રાજ્યમાં એક મહિનાની રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ અંતર્ગત હેલ્મેટ નિયમ ભંગ કરનાર 5,123 સરકારી અધિકારી કર્મચારીઓ પાસેથી 16,58,000 રૂપિયાનો દંડ વસૂલાયો છે. રાજ્યભરમાં નિયમ ભંગ કરનાર કુલ 1,88,000થી વધુ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને 5,21,00,000 રૂપિયાનો દંડ કરાયો છે. ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માતોમાં અમૂલ્ય જીવન બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સભ્યતા કેળવવા માટે સમગ્ર રાજ્યમાં 1-31 મે દરમિયાન એક મહિનાની વિશેષ હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ વિદ્યાર્થીઓને એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભુજ આટલો તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ભુજ શહેરના વ્યસ્ત એવા જ્યુબિલી સર્કલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં આરટીઓની અલગ અલગ ટીમો દ્વારા સ્કૂલ વાહનોનું સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું. ઝુંબેશ અંતર્ગત સ્કૂલ બસ, સ્કૂલ રિક્ષા તેમજ વિદ્યાર્થીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા અન્ય ખાનગી વાહનોની તપાસ કરાઈ હતી, જેમાં નિયમોનો ભંગ કરતા 35 વાહન ચાલકોની સ્તર પર 1,26,000ના નિયમો અપાયા હતા. ચેકિંગ દરમિયાન આરટીઓ અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા સમજ પણ અપાઈ હતી. ખાસ કરીને સ્કૂલ વાહનોમાં ફાયર સેફટીના સાધનો, બારીઓ પર સુરક્ષાની ગ્રીલ ફરજિયાત છે. આ ઉપરાંત પરમિટમાં નક્કી કરેલી ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડવા અને ઓવર સ્પીડમાં વાહન ન દોડાવવા અંગે સૂચના અપાઈ હતી. આ સરપ્રાઇઝ ચેકિંગ હજુ પણ આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. પોલીસ કમિશનરથી લઈને પીઆઈ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને શ્રી કેરા કમલમ પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે કેરા ખાતે જિલ્લા કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2025-26ની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી A1 ગ્રેડ મેળવનાર 867 છાત્ર છાત્રાઓ તેમજ 100% પરિણામ પ્રાપ્ત કરનારી 217 જેટલી શાળાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આપણી સામાજિક પૂંજી છે તેમ જણાવીને શિક્ષણ ક્ષેત્રે આવેલા આ અમૂલ્ય પરિવર્તનનો શ્રેય શૈક્ષણિક તંત્ર, જનપ્રતિનિધિઓ અને સમાજના શ્રેષ્ઠીઓને આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે કચ્છ જિલ્લા માટે 4,000થી વધારે શિક્ષકોની ખાસ ભરતીની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. રાજ્યમંત્રીએ ભુજમાં વેટરનરી કોલેજ, સિનુકરા એગ્રીકલ્ચર કોલેજ, પોલિટેકનિક કોલેજ અને અન્ય નવીન કોલેજની ફાળવણી માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને જણાવ્યું કે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ મેરિટમાં સ્થાન મેળવીને કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા તેમજ ગ્રાન્ટેડ શાળાઓના 5 વર્ષ પૂર્ણ કરીને કાયમી થનારા શિક્ષકોને નોકરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનરથી લઈને ટીઆઈ સુધીના અધિકારીઓને દરરોજ 2 કલાક ફરજિયાત નાગરિકોને જ સાંભળવા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે આદેશ કર્યો છે. સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ 15 દિવસની ફરિયાદનો નિકાલ લાવવા પણ સૂચના અપાઈ છે. આ નવીન વ્યવસ્થા અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરરોજ 12-2 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓને સાંભળવાના રહેશે અને તેમની લેખિત અરજી પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. સ્થાનિક સ્તરે પ્રજા સાથે સીધા જોડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરો દરરોજ સાંજે 4-6 વાગ્યા સુધી પોતાની પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને મુલાકાતીઓને રૂબરૂ મળવાનું રહેશે. તેઓએ સ્થાનિક નાગરિકોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી લેખિત અરજી સ્વીકારીને તેના પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની રહેશે, જેથી કોઈપણ સામાન્ય નાગરિકોને પોતાના પ્રશ્નોના ઉકેલ માટે ઉપરની કચેરીઓ સુધી જવાની જરૂર ન પડે. રાજ્યની મહિલા કારીગરોને સ્વરોજગાર અને બજાર સાથે જોડવાના હેતુથી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વિવિધ શહેરોમાં પ્રદર્શન સહ વેચાણ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શન સહ વેચાણ મેળામાં ભાગ લેવા માટે મહિલા કારીગરોએ નિગમ દ્વારા શરૂ કરાયેલા પોર્ટલ mela.gwedc.gov.in પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ તેની જાણ જિલ્લા મહિલા બાળ બાળ કચેરીને કરવાની રહે છે. કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે દ્વારા પાત્રતા ધરાવતી તમામ મહિલા
મહિલા પોર્ટલ પર નોંધણી કરાવવા માટે અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભુજનો સંપર્ક કરવા જણાવાયો છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: ગુલામ અલીએ કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયેલી પારંપરિક રચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: આ મારો નાનો ભાઈ છે ને, છોકરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટ મારે ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ, એટલે મને થયું કે નક્કી આમાં આને ફોટોશોપ જ કર્યો હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગણેલ પ્રેમી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ ની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હા ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીતા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા. ગાંધીનગરના ખોરજ ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવાશે. દેશના પ્રથમ સ્વદેશી લશ્કરી પરિવહન વિમાન C-295 વડોદરા ખાતેથી ઉડાન ભરી. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. નેશનલ પેરા સ્વિમિંગ સ્પર્ધામાં સાબરકાંઠાના ધર્મસાગરે 1 સુવર્ણ સહિત 3 ચંદ્રકો જીત્યા. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલી આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન હતી, જેમાં માત્ર ભાજપના 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખે 1 પણ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી નહીં, ત્યારે ભાજપના 4 ઉમેદવારો જીતેન્દ્ર કંજરિયા, રાજેશ શુક્લ, માનસિંહ પરમાર અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા બન્યા હતા. જીત્યા બાદ રાજેશ શુક્લએ પ્રતિક્રિયા આપી.
1: અમને જયારે આ તક મળી છે, તક આપવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન રમણજી, શ્રી નરેન્દ્રભાઈ, કરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, આદરણીય સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, તેઓ શ્રી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
0: આજે વિજેતા થયેલા 4 ઉમેદવારો રાજ્યસભામાં રામ મોકરિયા, નરહરી અમીન, રમીલાબેન બારા અને શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતાં રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી

0: માંડવિયાએ ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં વ્યાપક જનસંપર્ક પ્રવાસ યોજ્યો. આ અભિયાન અંતર્ગત તેમણે પ્રજાજનો સાથે સીધો સંવાદ સાધ્યો તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કેબિનેટ મંત્રી રમણભાઇ સોલંકીની આગેવાનીમાં પ્રગતિ પથયાત્રા યોજાઈ. દરમિયાન શ્રી સોલંકીએ જિલ્લા રમતગમત સંકુલની મુલાકાત લીધી.
1: ખેડા જિલ્લાને જે મળેલી ભેટ છે એના બધા જ સ્થાનોનો આજે મુલાકાત લેવાનો અવસર મળ્યો. આપણે પણ જે મોદી સાહેબ જે એમના કાર્યકાળમાં કરેલા કાર્યો
0: રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ મોરબીના ગાંધીચોક ખાતે સ્થિત શહીદ વીર ભગતસિંહની પ્રતિમા તેમજ મોરબી મહાનગરપાલિકા કચેરી પરિસરમાં આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈ કરી સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપ્યો. નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં વિકાસ કાર્યોની નેમ સાથે પ્રગતિ પથયાત્રા યોજાઈ. દરમિયાન સાંસદ ધવલ પટેલની અધ્યક્ષતાના જનપ્રતિનિધિઓએ કેલિયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના અને રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. મહેસાણા જિલ્લામાં યોજાયેલી પ્રગતિ પથયાત્રા આજે મોઢેરા સૂર્યમંદિર ખાતે પહોંચી હતી, જેમાં વિદ્યાર્થીઓએ સૂર્યમંદિરના શિલ્પ સ્થાપત્ય અંગે જાણકારી મેળવી હતી. દેશના અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઇનસ્પેસ કેન્દ્ર સરકારના સહયોગથી ગાંધીનગરની ખોરજ જીઆઈડીસી ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવશે. ગુજરાતની સ્પેસ ટેક પોલિસી 2025-30ના ભાગરૂપે જાહેર કરાયેલ આ પાર્કમાં પ્રવેશ અવરોધો ઘટાડીને સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈને ટેકો આપવા માટે રચાયેલા અદ્યતન સામાન્ય તકનીકી સુવિધાઓ હશે. આ જાહેરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં યોજાયેલા ઇનસ્પેસ ઇન્ડસ્ટ્રી કનેક્ટના 10મા સંસ્કરણમાં ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી. ખોરજ ખાતે આ સુવિધા ઉચ્ચ ગુણવત્તાવાળા પરીક્ષણ અને માળખાકીય સુવિધાઓ પ્રદાન કરશે. તેમાં આબોહવા પરીક્ષણ ચેમ્બર, ચુંબકીય ક્ષેત્ર પરીક્ષણ અને પૃથ્વી નિરીક્ષણ ઓપ્ટિક્સ માટેની સુવિધાઓ પણ હશે. ઇનસ્પેસ તકનીકી સહાય અને સાધનો માટે 100 કરોડ રૂપિયા સુધીનું નાણાકીય ભંડોળ પૂરું પાડશે, જ્યારે રાજ્ય સરકાર બાંધકામ અને સંચાલન માટે ભંડોળ આપશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે આઈઆઈટી ગાંધીનગર ખાતે 3 આંતરશાખાકીય સંશોધન ક્લસ્ટરોની શરૂઆત કરી અને કેન્દ્રીય સાધન સામગ્રી સુવિધા, એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્ર અને નવીનીકરણ કેન્દ્રનું ઉદઘાટન કર્યું. દરમિયાન સભાને સંબોધતા તેમણે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ડોક્ટર સિંહે જાહેરાત કરી કે શાંતિ કાયદા દ્વારા સરકાર ટૂંક સમયમાં ખાનગી કંપની માટે પરમાણુ ક્ષેત્ર જેવા અદ્યતન ક્ષેત્રો ખોલશે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત આજે એક નવો ઇતિહાસ રચાયો છે. દેશના પ્રથમ સ્વદેશી લશ્કરી પરિવહન વિમાન C-295 આજે વડોદરા ખાતેથી ઉડાન ભરી. C-295 એક આધુનિક બહુભૂમિકા ટેક્ટિકલ પરિવહન વિમાન છે, જેનો ઉપયોગ વિશ્વભરના અનેક દેશોના સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવે છે. આ વિમાન પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ સંચાલન કરવા સક્ષમ માનવામાં આવે છે. તેનો ઉપયોગ સૈનિકો અને લશ્કરી સાધનોના પરિવહન, કાર્ગો સપોર્ટ પૂરો પાડવા, દેખરેખ મિશન હાથ ધરવા અને માનવતાવાદી સહાય આપત્તિ રાહત પૂરી પાડવા માટે થાય છે. વિમાને વડોદરા ખાતેથી ઉડાન ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેને ગૌરવની ક્ષણ ગણાવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. મુખ્યમંત્રી કાર્યાલય, AMC અને RSS કાર્યાલયની ગઈકાલે મળેલી બોમ્બની ધમકી મામલે અમદાવાદ સાયબર ગુના શાખાએ તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસની તપાસમાં કઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ અંગે સાયબર ગુના શાખાના SCP હાર્દિક માકડિયાએ વધુ માહિતી આપી.
2: અમદાવાદમાં યેસ્ટરડે અમદાવાદ મેયર ઓફિસ, RSS ઓફિસ અમદાવાદ કી ટીમ ઓફિસ મેં બોમ્બની લાને કી ધમકી વાલા એક મેલ મિલા થા, તો ઉનકી FIR અમદાવાદ સાયબર ગુના દાખલ કરકે આગે કી ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી છે. ઓર જો મેલ જિસ ટીમ કા પર મિલા થા, વહાં પર સ્થાનિક પોલીસ કી ટીમ કે દ્વારા જબ તફતીશ કી ગઈ થી, તો વહાં પર સબ કોઈ ભી મટીરિયલ નહીં મિલા. તો યે જો બોમ્બફેડ મેલ થા, એક ફોર્સ મેલ થા. તો જો બોમ્બફેડ મેલ હૈ, યે US મેં ક્રિએટ કિયા ગયા થા, ઓર જો મેલ જો સેન્ડર હૈ, ઉનકે IP-ID હમે ફ્રાન્સ કે મિલા હૈ, તો ઉસ દિશા મેં આગે હમ ઇન્વેસ્ટિગેશન કર રહે હૈ.
0: અમદાવાદ મહાનગરપાલિકા આગામી ચોમાસાની ઋતુ માટે સુસજ્જ છે. શહેરમાં વરસાદ સંબંધિત કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ, પાણી ભરાવાની સ્થિતિ, વૃક્ષ પડવાની ઘટના, ડ્રેનેજ સમસ્યા વગેરે જેવી સમસ્યાઓ અંગે તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે અમદાવાદના મેયર હિતેશ બારોટ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંચાનિધિ પાણીના માર્ગદર્શન હેઠળ 24 કલાક કાર્યરત રહે તેવી વિશેષ કંટ્રોલ રૂમ વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. તે અંતર્ગત વિવિધ ટેલિફોન અને વોટ્સએપ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો 90 990 10 718 અથવા 90 990 35 920 તેમજ 79 26 58 25 20 અને 79 26 58 25 30 નંબર પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત 99 783 55 303 આ નંબર પર વોટ્સએપ મારફતે પણ ફરિયાદ નોંધાવી શકશે અથવા માહિતી મેળવી શકશે. અમરેલીના લાલાવદરમાં 3 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. પોલીસ હેડક્વાર્ટરમાં નિર્માણ પામનાર અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલમાં આધુનિક ક્રિકેટ મેદાન, ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ, પિકલબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ વગેરે જેવા આધુનિક સુવિધાઓને વિકસાવવામાં આવશે. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી વેકરિયાએ જણાવ્યું કે રમતગમત એ જીવનનો અભિન્ન ભાગ છે અને તે માટે અમરેલીના યુવાનોને રાજ્યકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે અમદાવાદ રાજ્યનું સૌથી વધુ 42.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. બેંગ્લોરમાં યોજાયેલી નેશનલ પેરા સ્વિમિંગ સ્પર્ધામાં સાબરકાંઠાના ધર્મસાગરે 1 સુવર્ણ સહિત 3 ચંદ્રકો જીત્યા છે. હિંમતનગરના પ્રતાપગઢ ગામના આ તરવૈયાએ રાષ્ટ્રીય કક્ષાએ ચંદ્રકની હેટ્રિક સર્જી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સબ જુનિયરની એસેટ કેટેગરીમાં તેણે 100 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં માત્ર 1 મિનિટ અને 55.56 સેકન્ડના શ્રેષ્ઠ સમય સાથે સુવર્ણ પદક જીતી દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાને 54.07 સેકન્ડમાં પૂર્ણ કરી રજત ચંદ્રક હાંસલ કર્યો. 50 મીટર બ્રેક સ્ટ્રોકમાં પણ તેણે 1 મિનિટ અને 2.78 સેકન્ડના સમય સાથે વધુ એક રજત ચંદ્રક જીત્યો હતો.

ગાંધીનગર બનેરી પ્રજાતિ થયા. ગાંધીનગરના ખોરજ ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવાશે. દેશના પ્રથમ સ્વદેશી લશ્કરી પરિવહન વિમાન C215 વડોદરા ખાતેથી ઉડાન ભરી. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. નેશનલ પેરા સ્વિમિંગ સ્પર્ધામાં સાબરકાંઠાના ગર્મ સવારે 1 સુવર્ણ સહિત 3 ચંદ્રકો જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્રની છે.

0: એય રામ રામ છે આનંદભાઈ તમને ને ખેડૂત મિત્રો ને ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ને નીલમબેન ને જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.
1: મિત્રો ગામને ચોરે ભેગા થઈએ એટલે ગામડાની ગ્રામજનોની જ વાત મોટે ભાગે થતી હોય છે, તેમાં પણ ખેતીવાડી અને પશુપાલનની પણ વાત થાય, સાથે સાથે આરોગ્યની પણ વાત થાય. હવે આરોગ્યની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે મનુષ્યના આરોગ્યની વાત કરતા હોઈએ છીએ અને આરોગ્ય એ ખૂબ જ મહત્વનું છે. જે રીતે મનુષ્યનું એટલે કે માણસનું આરોગ્ય જરૂરી છે, એટલું જ આપણા મહામૂલા પશુધનનું આરોગ્ય પણ એટલું જ જરૂરી છે. આ વાત તો થઈ આપણા આજના કાર્યક્રમની, જે આપણે કરીશું ભજન ભાવ કર્યા પછી, પણ ચોરાની શરૂઆત કરશું આ ભજનથી. તો સાંભળીએ આ ભજન.

બધાને આપણે સાંભળ્યું આપણા શ્રોતા મિત્રોની પસંદગી પૂરી થઈ હશે અને અગાઉ વાત કરી તે પ્રમાણે આજે વાત કરશું આપણા મહામૂલા પશુધનની. પશુધન રાખવું, એનું પાલન કરવું, પોષણ કરવું અને સારું દૂધ ઉત્પાદન મેળવવું એ ખૂબ જ અગત્યનું છે. સામાન્ય રીતે પશુઓનું આરોગ્ય જાળવવા માટે એને નિયમિત પોષણયુક્ત આહાર આપવો જોઈએ અને સમયાંતરે રસીઓ પણ મુકાવી જોઈએ. સાથે સાથે જ્યારે માંદગી આવે તો તેનો ઉપચાર પણ સમયસર કરવો જોઈએ, જેથી પશુ સ્વસ્થ રહે છે, તેનું આરોગ્ય જળવાય છે અને તેની દૂધ ઉત્પાદન ક્ષમતા પણ વધે છે. પશુઓ રાખવાથી ખેડૂત ભાઈઓને બીજો પણ ફાયદો થાય છે, જેમ કે છાણિયું ખાતર પણ મળે છે. એટલે કે પશુધન હોય આપણા પાસે, પાલતુ પ્રાણીઓ હોય તો તે બહુવિધ રીતે ઉપયોગી છે. તો આજે વાત કરીશું અગમચેતીના પગલા લઈને પશુધનને સ્વસ્થ બનાવીએ તે વિશેની ઉપયોગી માહિતી. તો આવો સાંભળીએ. આપણા પાલતુ પશુ એ આપણું ધન છે. જન્મ પછી વાછરડું સાજુ સારું રહે અને વહેલામાં વહેલું ઉત્પાદન આપતું થાય તે પશુપાલકના હિતમાં છે. તેથી જન્મ બાદ બચ્ચાની યોગ્ય માવજત, સંપૂર્ણ ખોરાક, સ્વચ્છ પાણી ખૂબ જ મહત્વનું છે. આ જ રીતે ઉત્પાદક અને બિન ઉત્પાદક નાના કે મોટા બધા જ પશુઓ તંદુરસ્ત હશે તો જ તે વારસામાં મળેલા ગુણ પ્રમાણે ઉત્પાદન આપી શકે. આવું કરવું તે આપણા હાથમાં છે. આના માટે અલગથી ખર્ચ કરવાની કોઈ જરૂર નથી, માત્ર જરૂર છે સમય પાલનની. પશુઓને સાજા રાખવાના પગલાની વાત કરીએ તો પૂરતો સમતોલ આહાર એ પશુ માટે ખૂબ જ જરૂરી છે. બધા જ પાલતુ પશુને ખોરાક ખાવાની મર્યાદા હોય છે, તેમ છતાં ગાય ભેંસ વર્ગના પશુ તેના વજનના 2.5% જેટલો સૂકો અથવા 10% જેટલો લીલો ઘાસચારો ખાઈ શકે છે. એટલે કે 100 કિલોની વાછરડી કે પાડી દિવસમાં 2.5 કિલો સૂકું ઘાસ અથવા 10 કિલો લીલું ઘાસ ખાઈ શકે છે. આનાથી ઓછું આપવાથી પશુ ભૂખ્યું રહે અને તેની આડ અસર રૂપે વૃદ્ધિ ઘટે, મોડું ગાભણ થાય અને પોષણના અભાવે બીમારી આવે છે. આવું ન થાય તે માટે બધા જ પશુને તેની જરૂરિયાતનું લીલું સૂકું ઘાસ અને ખાંડદાણ આપવાથી પશુની તંદુરસ્તી જળવાય છે અને ઉત્પાદન યોગ્ય માત્રામાં આપી શકે છે. પુખ્ત ઉંમરની ગાય ભેંસ એટલું સૂકું ઘાસ 9 થી 11 કિલો અથવા માત્ર લીલું ઘાસ 35 થી 45 કિલો સુધી ખાઈ શકે છે. આનાથી વધારે આપતા ઘાસનો બગાડ થાય છે. ખાવામાં આવતું ઘાસ પશુ બગાડે નહીં તે માટે ઘાસના ટુકડા કરીને ખવડાવવું ફાયદાકારક છે. ખાંડદાર પશુ જે દૂધ આપે તેના 50% જેટલું ખવડાવવાની ભલામણ છે. 7 માસની ગાભણ અને દૂધ ન આપતી માદાને દૈનિક 2 થી 3 કિલો સમતોલ દાણ ખવડાવવું જરૂરી છે. તેનાથી બચ્ચું તંદુરસ્ત મળશે, પશુ તાજું અને હૃષ્ટપુષ્ટ થશે અને બીજા વેતરે દૂધ પૂરતી માત્રામાં આપી શકે છે. ગર્ભાવસ્થામાં પશુને સમતોલ દાણ મળશે તો વિયાર પછી દૂધનો તાવ એટલે કે સુવા રોગ થતો અટકાવી શકાય છે. પશુના ઘાસદાણમાં માટી દૂર ન હોય તે ખાસ જોવું. માટીવાળું ઘાસ ખાવાથી પશુને જાળા થાય છે. હવે વાત કરીશું તાજું અને સ્વચ્છ પાણીની. પશુને ખોરાક દ્વારા મળતા પોષક તત્વોમાં સૌથી મહત્વનું પોષક તત્વ એ પાણી છે. પશુ શરીરમાં 70% જેટલું પાણી, લીલા ઘાસમાં 80% પાણી અને સૂકા ઘાસમાં 10% જેટલું પાણી હોય છે. પાણી શરીરની તંદુરસ્તી, વાતાવરણની ગરમી ઠંડી, ખોરાકના પાચન, દૂધ ઉત્પાદન અને પશુની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વનું છે. એક પુખ્ત પશુને દિવસ દરમિયાન 35 થી 70 લિટર જેટલું પાણી પીવા માટે જોઈએ છે. પશુને માત્ર સૂકું ઘાસ ખાવા મળે, પશુ દૂધ આપતું હોય, વાતાવરણમાં 42 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી ગરમી હોય તો પશુને પીવા માટે 60 થી 70 લિટર જેટલા પાણીની જરૂર પડે છે. વાતાવરણમાં ગરમી ઓછી, શિયાળા અને ચોમાસાની ઋતુમાં માત્ર લીલું ઘાસ ખાવા મળે તો પુખ્ત ઉંમરનું પશુ 35 લિટર જેટલું જ પાણી પીવે છે.
આ બધું પાણી એક સાથે પશુ પી શકતું નથી, પરંતુ 24 કલાક દરમિયાન 3 થી 5 વખત પીવે છે. માટે પશુ રહેઠાણમાં અથવા પશુ ખીલે પાણી મળે તે ખાસ જરૂરી છે. આ પાણી પશુને તાજું અને સ્વચ્છ મળે તે ખૂબ જ જરૂરી છે. ખાડા ખાબોચિયાનું, બંધિયાર હવાળાનું

સાફ કર્યા વિનાનું પાણીથી પશુને પેટમાં કૃમિ કરે છે, જેનાથી પશુ દુબળું બને છે, દૂધ ઓછું આપે છે અને ક્યારેક જારાની બીમારી થવાની શક્યતા રહે છે. તેથી પશુના પાણીની હવાડી અથવા કુંડી દર અઠવાડિયે ઘસીને સાફ કરવી અને અંદરના ભાગમાં ચૂનો કરવાથી પાણીમાં રહેલા નુકસાનકારક જંતુ નાશ પામશે અને પશુને ચૂનાવાળું પાણી મળતા તંદુરસ્તી સારી રહેશે. ચૂના કેલ્શિયમ યુક્ત પાણી મળતા પશુને થતી કેટલીક બીમારી આવતી અટકે છે. હવે વાત કરીશું દરેક પશુને દર મહિને કૃમિનાશક દવા પીવડાવવાની. ગામડાના પશુને દબાણ વિના ખુલ્લી જગ્યામાં ખીલે ફિટ કરી ખીલની બાજુમાં ઘાસ રાખી ખવડાવાય છે, જેથી ઘાસ સાથે માટી આવવાની શક્યતા રહે છે. છાણ મૂત્ર વાળી માટીમાં કૃમિ હોય શકે. વળી હવાડાના પાણીને નિરખીને જોતા ખ્યાલ આવે છે કે તેમાં પૂંછડી વાળા પૂરા પૂરા કરતા જોવા મળે છે. આવું પાણી પીવાથી પશુના પેટમાં કૃમિ થાય છે. એક સંશોધન પ્રમાણે પશુને થતા 40% રોગ બીમારી આ કૃમિ પરોપજીવીથી થાય છે. આવું ન થાય તે માટે બધા જ પશુને દર 3 માસે કૃમિનાશક દવા પ્રવાહી અથવા ટીકડી ખવડાવવી ફાયદાકારક છે. આ દવા નજીકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે અથવા નજીવી કિંમતે મળે છે. ડેરીના પશુ ચિકિત્સાલયમાં વિનામૂલ્યે મળે છે. આપણે 3 માસના અંતરે આ દવા આપતા રહીએ તો પશુની તંદુરસ્તી જળવાશે, વાછરોની વૃદ્ધિ સારી થશે, જારાની બીમારી ઘટશે અને ઉત્પાદક પશુ એક ધારું ઉત્પાદન આપી શકશે. હવે વાત કરીશું સમયાંતરે રોગપ્રતિકારક રસી મુકાવવાની. ઘરમાં કે ગામમાં વરસાદનું પાણી ન ઘૂસે તે માટે પાળો બાંધવો પડે છે. તે જ રીતે પશુને થતા જીવાણુ વિષાણુ ફૂગ અને પરોપજીવીથી થતા રોગ અટકાવવા માટે બધા જ પશુને સમયાંતરે રોગપ્રતિકારક રસી મુકાવવી જરૂરી છે. આ રસી રોગ આવતા પહેલા જ 2 માસ અગાઉ મુકાવવાથી કૃત્રિમ રીતે રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે. આ રસી એ ઝેરનું મારણ ઝેર અનુસાર દવા બનાવાય છે, જેને રસી કહે છે. આ રસી આપ્યા બાદ 15 દિવસ પછી પશુમાં રોગપ્રતિકારક શક્તિ વિકસે છે અને 6 થી 11 માસ સુધી તેની અસર રહે છે. ખાસ કરીને બીમાર પશુને અને 8 માસથી વધુ ગાભણ માદાને રસી મુકાવવાની જરૂર નથી. ગ્રામ આગેવાન તરીકે ગ્રામ પંચાયત તરફથી અથવા દૂરબંગલી તરફથી જિલ્લા પશુપાલન નિયામક શ્રીને પત્ર લખતા પશુધન નિરીક્ષક ગામમાં આવીને દરેક પશુને વિનામૂલ્યે રસી મૂકી આપે છે. ખાસ કરીને ચોમાસા પહેલા ઘરસુંઢા રોગ, શિયાળા પહેલા ખરવા મોવા રોગ સંકર પશુમાં થાય છે. થેલેરિયોસિસ જેવા રોગ સામેની પ્રતિકારક રસી અચૂક મુકાવવી જરૂરી છે. આ રસી ડેરીના ડોક્ટરો વિનામૂલ્યે અથવા નજીવી કિંમતે મૂકી આપે છે. પશુ માલિક તરીકે આપણે આ રસીઓ યોગ્ય સમયાંતરે અપાવતા રહેવું જરૂરી છે. કેટલાક પશુપાલકો અમારું પશુ સાજુ સારું છે તેમ માની રસી મુકાવતા નથી, તે ભૂલ ભરેલું છે. માટે બધા જ પશુને રસી મુકાવવી જરૂરી છે, તે પછી ઉત્પાદક હોય કે બિન ઉત્પાદક. આ રોગો ચેપી હોવાથી બીજાને ન થાય તે માટે દરેક પશુને રોગપ્રતિકારક રસી મુકાવવી ખૂબ જ જરૂરી છે. વર્ષમાં 3 વખત વંધ્યત્વ સારવાર કેમ્પ યોજવો, એના વિશેની વાત કરીશું. હવે એક સર્વે પ્રમાણે ગામના કુલ પશુમાંથી માત્ર 15-25% જ દૂધ ઉત્પાદન આપે છે. બાકીના ઉછળતા પાકળ વરોળ અને બિન ઉત્પાદક હોય છે. આવા પશુની સારવાર કરી તંદુરસ્તી સુધારી શકાય છે અને ગાભણ ન થતા હોય તેવા પશુને ગરમીમાં લાવી ગાભણ કરાવી શકાય છે. આના માટે ગામની દૂધ મંડળી અથવા ગ્રામ પંચાયત તરફથી જિલ્લાની ડેરી અથવા તાલુકા પશુ ચિકિત્સકને પત્રથી જાણ કરતા 1 દિવસ ગામના બધા પશુ માટે વિનામૂલ્યે સારવાર થઈ શકે છે. આનાથી પશુની તંદુરસ્તીમાં સુધારો અને વિયાણમાં વધારો કરી શકાય છે. આ વંધ્ય પશુ સારવાર કેમ્પમાં રાજ્ય સરકાર અને ડેરી વિનામૂલ્યે સારવાર અને દવા આપે છે, જેનો લાભ ગામના દરેક પશુપાલકોએ અવારનવાર લેવો જોઈએ. 1 વખત બિન ઉત્પાદક અને ગાભણ ન થતા પશુને સારવાર અપાવવાથી પરિણામ ન પણ મળે તેથી આવા કેમ્પો 2-3 માસના ગાળે યોજવા જરૂરી છે.
જેના માટે ખેડૂતે ખર્ચ કરવાની જરૂર નથી, પરંતુ પશુને ગરમીમાં લાવી ગાભણ કરાવવું જરૂરી છે. હવે વાત કરીશું સાવચેતીના પગલાની. પશુને અતિશય ગરમી, ઠંડી, વરસાદી ઝાપટોથી રક્ષણ આપવું જોઈએ. પાકેલા અને બીજવાળા નિંદામણ પશુને ખવડાવવાથી ક્યારેક ઝાડાની બીમારી થાય છે. દાખલા તરીકે ચીલ નામનું નિંદામણ બીજવાળું થયા પછી ખવડાવતા પશુને ઝાડા થઈ શકે છે. દબાયેલું, બટાયેલું કે સરળ ઘાસ ખવડાવવું સારું નથી. નિગર ડુંડી આવ્યા પહેલા લીલી જુવારનું ઘાસ ખવડાવવું નહીં. એકલું રજકાનું લીલું ઘાસ વધુ જથ્થામાં ખવડાવવાથી આફરાની બીમારી થાય છે. ઇતરડી, બગાઈ, જુવા, મચ્છર વગેરેના ત્રાસથી પશુને બચાવવા જરૂરી છે. એના માટે રહેઠાણની સ્વચ્છતા જરૂરી છે. આમ આપણા પાલતુ પશુઓને સાજા રાખી શકાય છે આપણી અગમચેતીના પગલા દ્વારા, જેથી પશુઓ સાજા અને સ્વસ્થ રહેશે અને દૂધ ઉત્પાદનમાં વધારો જોવા મળશે. સરવારે પશુપાલક ભાઈઓને જ આમાંથી ફાયદો થશે. અગમચેતીના પગલા લઈને પશુધનને સ્વસ્થ બનાવી તે વિષય પર ઉપયોગી અને મહત્વની માહિતી આપણે સાંભળી આપણા પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓને ઉપયોગી થઈ જશે તેવી આશા રાખીએ છીએ. અને હવે જે કાર્યક્રમમાં સમય બચ્યો છે તેમાં સાંભળીશું એક ગીત.

અને આ ગીત સાથે આજના કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે. તો લેશું રજા. તો ગામના ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજાકારીના રાવણ.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કેન્દ્ર રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ માળખું બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજીટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી. અને બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. ઓમાનના દરિયાકાંઠે એક જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી છે, જેમાં 3 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તરીય મીડિયા બ્રિફિંગને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં શિપિંગ પર સતત હુમલાઓ ખૂબ જ ચિંતાજનક છે.
1: It's high important

ગલ્ફ ડિવિઝનના અધિક સચિવ અસીમાર મહાજને જણાવ્યું કે આ મહિનાની 8મી તારીખે 24 ભારતીય ક્રૂ સભ્યોને લઈને જતા જહાજ એમટી મેરીવેક્સને ઓમાનના દરિયાકાંઠે નિશાન બનાવવામાં આવ્યું હતું. તેના તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ભારત પાછા ફરવાની અપેક્ષા છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં વેપારી જહાજો સાથે જોડાયેલી તાજેતરની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે મંત્રાલય મૃતકોના પરિવારો સાથે સંપર્કમાં છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સીમેન વેલફેર ફંડ સોસાયટીને દરેક મૃતક નાવિકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભલે વિશ્વ અનિશ્ચિતતા અને અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હોય, ભારત આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી મોદીએ કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધે છે, તેમ તેમ કેન્દ્ર અને રાજ્ય સરકારોની સામૂહિક જવાબદારી વધે છે. શ્રી મોદીએ રાજ્યો વચ્ચે સહયોગ, સંવાદ અને વિચારોના આદાન પ્રદાન માટે હાકલ કરી. તેમણે કહ્યું કે નીતિ આયોગ આ સહયોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જેથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે વિચારોનું યોગ્ય આદાન પ્રદાન થઈ શકે અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ સામૂહિક પ્રયાસોને મજબૂત બનાવી શકાય. આ બેઠકમાં દેશભરમાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ટકાઉ રોજગારીની તકો ઉભી કરવાના પગલાઓની ચર્ચા થઈ રહી છે. આ વર્ષની બેઠકનો વિષય 2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 11મી બેઠકમાં હાજરી આપી હતી. શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે નીતિ આયોગ એ ભારતને તેના મૂળથી મજબૂત બનાવતી મુખ્ય સંસ્થા છે, જે વિકાસના દરેક પાસામાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે આપણા દેશને તૈયાર કરવાના સરકારના વિઝનને અમલમાં મૂકે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત ફક્ત સ્પર્ધા જ કરતું નથી, પરંતુ દરેક મુખ્ય અર્થતંત્રને પાછળ છોડી દે છે. ગૃહમંત્રીએ કહ્યું કે દેશ 2047માં વિકાસ ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનવા બદલ સિંગાપુરના રાષ્ટ્રપતિ લોરેન્સ વોંગ અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન, જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને ગુયાનાના રાષ્ટ્રપતિ ડોક્ટર ઇરફાન અલી દ્વારા આપવામાં આવેલી શુભેચ્છાઓ અને સંદેશાઓ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં સિંગાપુરના પ્રધાનમંત્રી સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિકસાવવા અને ભારત સિંગાપુર સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાની ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી લક્ષનનો તેમની સુખમાં બદલ આભાર માનતા શ્રી મોદીએ કહ્યું કે ભારત ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરાર બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રી આ ભાગીદારીને વધુ ઊંચાઈ પર લઈ જવાની ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ શ્રી કિશિદાનો તેમની શુભકામના બદલ આભાર માન્યો અને જાપાન ભારત એસોસિએશનના પ્રમુખ પદ સંભાળવા બદલ તેમનો અભિનંદન આપ્યા. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના નેતૃત્વ હેઠળ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત અને ગુયાનાના લોકોના હિતમાં સતત સહયોગની રાહ જુએ છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનને લાંબો કાર્યકાળ હાંસલ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી મોદીને અભિનંદન પાઠવ્યા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _ એબીઆઈબીને ફોલો કરશો. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ દિવ્યાંગ વિશ્વકર્મા કારીગરો માટે વન સ્ટેશન વન પ્રોડક્ટ OSOP પહેલ લાગુ કરવામાં આવી છે, જેનો હેતુ દિવ્યાંગ કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ પહેલ હેઠળ પસંદગીના રેલવે સ્ટેશનો પર ઉત્પાદનો પ્રદર્શિત કરવા અને વેચવા માટે ખાસ છૂટક ભાવની દુકાનો સ્થાપિત કરવામાં આવી છે. ભારતે માલદીવ સરકારને 20,000 ઓરી રસીના ડોઝને આશરે 3 ટન તબીબી પુરવઠો મોકલ્યો છે. આ સહાયનો મુખ્ય ઉદ્દેશ્ય માલદીવમાં રસીકરણ વ્યાપને મજબૂત બનાવવા અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સહાય માલદીવમાં ઓરીના વધતા કેસોનો સામનો કરવામાં મદદ કરશે અને સરકારના રાહત પ્રયાસોને મજબૂત બનાવશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે માલદીવ ભારતની પડોશી પ્રથમ નીતિ અને મહાસાગર માટેના વિઝનમાં વિશેષ સ્થાન ધરાવે છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ખાતે અદ્યતન સુવિધાઓની શ્રેણીનું ઉદઘાટન કર્યા પછી સભાને સંબોધતા ડોક્ટર સિંહે ભાર મૂક્યો કે સરકાર વ્યૂહાત્મક નીતિ સુધારા દ્વારા હાઇટેક ડોમેન્સમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. તેમણે જાહેરાત કરી કે શાંતિ કાયદા દ્વારા સરકાર ટૂંક સમયમાં ખાનગી ખેલાડીઓ માટે પરમાણુ ક્ષેત્ર જેવા અદ્યતન ક્ષેત્રો ખોલશે. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજીટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે બંને દેશોના લોકો વચ્ચે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નવી સિસ્ટમ ભારતના યુપીઆઈ અને નેપાળના રાષ્ટ્રીય ચૂકવણી ઇન્ટરફેસ એનપીઆઈને સીધી રીતે જોડે છે. આ એકીકરણ બંને દેશોના નાગરિકોને મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન્સ અને ડિજીટલ વોલેટ્સ દ્વારા સરળતાથી સુરક્ષિત રીતે અને તાત્કાલિક નાણાંની લેવડ દેવડ કરવા સક્ષમ બનાવશે.

0: મુખ્યમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજસ્થાનના ગાંધીનગરમાં જયપુરમાં ઓલ ઇન્ડિયા કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં એફએમ ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન દ્વારા સરહદી વિસ્તારોમાં સંદેશાવ્યવહાર પ્રણાલી અને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો.
1: ઉસ્તાદ રાશિદ ખાને ગાયેલી આ રચનાથી ફિલ્મ છે જબ વી મેટ.

ከረከመንት መሰንበሾ ካላ በሰርፍ ምግት ከነገረች ምናሉ እኔ አሻ ባስለዬ

0: हमें जब समझ रहे हैं था हिंदी फिल्म संगीत प्रसारण आकाशवाणी में अहमदाबाद वडोदरा केंद्र पर ही करवामां आव्यो।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ અંગે વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના જે અંતર્ગત આજના અંકમાં આપણે સાંભળીશું અંગદાન ક્ષેત્રે નવી ક્રાંતિ અને

0: जो लोगों ने सक्सेस स्टोरी होती एना विषय पर होना हमने सामने में बात करेंगे। हकीकत में जो है ना तो लाखों किलो में जरूर से हजारों मरे से हजारों लीडर में जरूर से तो जो 700-800 मरे से प्रत्येक जो लोग ऑर्गन प्रत्यारोपण माटी में वेटिंग लिस्ट में से एक तरफ आते हैं तो उसके मृत्यु में द्वार उठा से जो आवा व्यक्ति में अनुदान मरे तो है ना जीवन पाछो एट कि मन जीवन में मरती हो से प्रोडक्टिव लाइफ जीवी सके से मात्र पेशेंट नहीं परंतु आखा परिवार मित्र वर्तो में खुशी वातावरण पाछो आए थे। मोदी साहब ना मन की बात में कहवा या लीजे अनुदान प्रक्रिया खूब झड़प थी वही रही है अवेरनेस फैलाई रही है અને આપણે જો ગુજરાતની જ વાત કરશું તો ખોળે ખોળે થી અલગ અલગ જગ્યાએથી અનુદાન થવા લાગ્યા છે જે એક મોટી સફળતા છે।
1: સર છેલ્લા 6 વર્ષમાં 240 દાતાઓ થકી 1032 અંગો અને પેશીઓનું દાન આ માત્ર એક આંકડો નથી પરંતુ અનેક પરિવારો માટે નવું જીવન છે। સિવિલ હોસ્પિટલ દેશમાં અગ્રેસર બની છે ત્યારે આ સફળ સફળની શરૂઆત અને અત્યાર સુધીના અનુભવ વિશે અમારા શ્રોતાઓને શું કહેશો?
2: આપની વાત સાચી છે, અત્યારે રૂપીસ કે 241 અનુદાન થયા છે। સૌથી પ્રથમ જે અનુદાન થયેલું એ 27 ડિસેમ્બર 2020 માં થયેલું, એટલે આ 5.5 વર્ષના ગાળામાં અમારી ટીમે રાત દિવસ મહેનત કરી અને એક મંત્ર સાથે કે અનુદાન એ જ મહાદાન એ થીમ ઉપર કામ કરી અને અત્યાર સુધીમાં 241 અનુદાન થયા અને આ 241 અનુદાન થકી 1037

જેને સાડત્રીસ રનની જો વાત કરીશ તો એની અંદર 797 રનનું 194 ચક્ષુદાન અને 45 ત્વચાદાન એટલે કે સ્કીન ડોનેશન થયા છે. 797 જે અંગો છે એની જો વિસ્તૃત વાત કરશો તો 445 કિડની, 215 લીવર, 76 હૃદય, 34 ફેફસા, 19 સ્વાદુપિંડ, 6 હાથ, 2 નાનું આંતરડું, 9 દાન એનો સમાવેશ થાય છે. એટલે કે માત્ર 5.5 વર્ષના ગાળામાં સિવિલ હોસ્પિટલની ટીમે ભગીરથ કાર્ય કરી અને એવું કહીશું કે આ ઇન્ડિયામાં સૌથી વધારે અનુદાન કરનારી હોસ્પિટલ તરીકે નામ મેળવ્યું છે. અનુદાનને લઈને આપણા સમાજમાં ભૂતકાળમાં ઘણી ગેરમાન્યતાઓ અને ડર જોવા મળતો હતો. સિવિલ હોસ્પિટલે લોકોની આ માનસિકતા બદલવામાં કેવી રીતે સફળતા મેળવી, આજે લોકો સામે ચાલીને અનુદાન માટે આગળ આવે છે, તે બદલાવ તમે સર કેવી રીતે જુઓ છો? એ બદલાવમાં તો ઘણા બધા એનજીઓ, એટલે હું એમ હંમેશા માનું છું કે અનુદાન એટલે કે ઓર્ગન દાનમાં આપવું, એ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવું કોઈ વ્યક્તિમાં, અને એની સાથે મીડિયા અને એનજીઓ જેવા લોકો, એટલે આ ઇમ્પોર્ટન્ટ 3 પિલર છે. એક રિટાયર્ડ હોસ્પિટલ, એક ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ અને મીડિયા અને એનજીઓ, જે લોકો સુધી માધ્યમ લોકો સુધી મેસેજ પહોંચાડે છે કે અનુદાન કરી શકાય. ઘણા બધા લોકોને ખબર નથી, પહેલા મને યાદ છે કે ઇવન ડોક્ટર્સ લેવલે અને હેલ્થકેર વર્કર લેવલે પણ એટલી જોઈએ એટલી જાણતા કે એમની અવેરનેસ નથી કે પર્ટિક્યુલર સિચ્યુએશનમાં જયારે કોઈ પણ વ્યક્તિને આપણે બ્રેઇનડેડ કરી શકીએ છીએ ત્યારે એના અંગોનું બંધ થઈ શકે. આપણા સૌના માટે માન્યતા માત્ર એવી હતી કે હૃદય ધબકતું બંધ થાય એને જ મૃત્યુ કહેવાય, જયારે સાયન્સની દ્રષ્ટિએ મગજ કામ કરતું બંધ થાય એને બ્રેઇનડેડ કહેવાય, અને મગજ કામ કરતું બંધ થાય, હૃદય ધબકતું બંધ થાય એના બે વચ્ચેનો જે પીરિયડ છે એની અંદર અનુદાન થઈ શકે. એટલે એ પ્રમાણે જે કામ ચાલુ કર્યું, જેને મીડિયા થકી એનજીઓ થકી ગામડે ગામડે સુધી પહોંચાડ્યા અને પછી એ અનુદાનમાં વૃદ્ધિ જોવા મળી અથવા વધારે લોકો એમાં જોડાતા ગયા. હજુ પણ એટલી બધી ગેરમાન્યતાઓ છે, એવું નથી કે જેટલા જ બ્રેન્ડેડ ડિક્લેર થાય છે બધા જ લોકો અંગોનું દાન કરે છે. હું એમ કહીશ કે અમારો જે રેશિયો છે એ 48-50% છે. 50% કન્સર્ન તો બ્રેન્ડેડ ડિક્લેર થયા પછી હજુ પણ નથી આવતી, અને એમાં ઘણી બધી ગેરમાન્યતાઓ છે. અમુક કાસ્ટ બેસ છે કે અમારી જ્ઞાતિમાં એવું ન થાય. અમુક લોકોની એવી માન્યતા છે કે જેટલા અંગો દાન કરશું તો નેક્સ્ટ જન્મ છે એટલા અંગો સિવાયનો થશે, જે શક્ય નથી. ઘણા લોકોને એ પ્રોસેસ ટ્રાન્સફર પર ભરોસો નથી કે

ની ઘણી બધી અવેરનેસ ફેલાય છે. મને પોતાને ઘણા બધા અનુભવ છે કે ઘણી વાર રાત્રે મિડલ ઓફ ધ નાઇટ ફોન આવે કે સર મારા ફેમિલીમાં કોઈ એક વ્યક્તિનું મૃત્યુ કદાચ થોડાક સમયમાં થશે, શું અમે અંગદાન કરી શકીએ? એનો મતલબ અંગદાન શબ્દ માનસિક પટલ પર પહોંચ્યો છે. હજુ એ નથી ખબર કે કેવી રીતે કરી શકાય. બધાને એ નથી ખબર કે અંગદાન અને દેહદાનમાં કેવો ડિફરન્સ છે. આખે આખું શરીર જયારે દાનમાં આપીએ એને દેહદાન કહેવાય. જયારે બ્રેઇનડેડ અવસ્થા અને હૃદય ધબકતું હોય, વેન્ટિલેટર અને દવાઓથી બાકીનું સર્ક્યુલેશન આપણે ચાલુ રાખી શકીએ, બ્રેઇનડેડ ડિક્લેર થાય અને ડેથ ન થાય એ વચ્ચેના પીરિયડમાં જે અંગો દાન કરે છે એને અંગદાન કહેવાય. ચક્ષુદાન અને ત્વચાદાન વિશે, કદાચ ચક્ષુદાન વિશે તો કોમનલી બધાને એને ખબર છે, ધીરે ધીરે ત્વચાદાન પણ અવેરનેસ થઈ રહી છે. એટલે આ બધા જ અંગો અને પેશીઓ એવા છે કે જો કોઈ એક પરિવાર

કે 7-8 લોકોને મોજીઓ આપે છે. માત્ર કલ્પના કરો કે જે ફેમિલીની અંદર એમના સગાને અઠવાડિયામાં 3 દિવસ ડાયાલિસિસ કરાવવાનું હોય, અથવા એવું કશું કે સખત પીડ્યો હોય, પેટ ફૂલી ગયું હોય, પેટમાં પાણી ભરાયું હોય, આપણે નથી કહેતા હાથ પર દોરી જેવા થઈ ગયા હોય, જાંબીસ હોય, સિરોસ્ટિકનું પેશન્ટ હોય, ફેલિયર હૃદય કે શ્વાસ અને ફેફસાનું ફેલિયર હોય, અતિશય શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂર પડે, શ્વાસોશ્વાસ થયા ઉભા થઈને ચાલી હોય, તો આ બધી ખૂબ જ પીડાદાયક પરિસ્થિતિ છે. જો આ વ્યક્તિને આવું મળે છે તો એક નોર્મલ લાઈફ જીવી શકે છે. એટલા માટે જ એનું મહાદાન કહેવાય છે કે જે વ્યક્તિ બ્રેઇન ડેડ છે એ ફરી ક્યારેય ઉભા થવાના નથી, ફરી જીવિત થવાના નથી. અને જો આપણે નિર્ણય નથી લેતા તો આ બધા જ અમૂલ્ય અંગો એની એમ કહીશું કે લાસ્ટ રિચ્યુઅલમાં જતા રહેશે, સ્મશાનમાં જતા રહેશે, રાખ થઈ જશે અને કોઈને નવું જીવન નહીં મળે. લાખો કિડનીની જરૂર છે ત્યાં જો હજાર મળે છે, હજારો લીવરની જરૂર છે ત્યાં 900-800 મળે છે. હૃદય ફેફસા કોઈ જીવિત વ્યક્તિ ના આપી શકે. હાથની જ વાત કરું કે હાથના ડોનેશનથી તમે વિચાર કરો કે જે વ્યક્તિને બંને હાથ નથી, હોય શકે આપણો સોલ્જર હોય, આપણો મિલિટરી મેન હોય, જે લડતા લડતા એને હાથ ગુમાયા હોય, એને જયારે કોઈ ડોનેશનથી હાથ મળે છે તો પોતાની ક્રિયા કરી શકે છે અને સાથે સાથે

છે અને પૂર્ણ તદ્દન સાચું છે. અમારી સાથે એનજીઓ તરીકે અંગદાન ઇન્ટિમેટર્સના દેશમુખ દાદા જોડાયેલા છે. જયારે અંગદાનની પ્રવૃત્તિ સિવિલ હોસ્પિટલમાં ચાલુ થઈ 2020માં અને પછી મેઇનલી 2021માં, ત્યારે દાદા અમારી સાથે સંકળાયેલા હતા અને સાથે સાથે અમારી ટીમ જે પેશન્ટ કેર સાથે સંકળાયેલી છે એવી એક ડેડિકેટેડ ટીમ છે જે કોન્સ્ટન્ટ પરિવાર સાથે

ಸ್ಟೇಟಸ್ ಮೆಮೊರಿ ಬ್ರೈನ್ ની પરિસ્થિતિમાં ઇવાકે રિકવર ન થાય એવી પરિસ્થિતિમાં બોડી ના બાકી ના બધા પેરામીટર જ્યારે નોર્મલ થાય ત્યારે આપણે ટેસ્ટ કરવાનું હોય છે. આખી જે પ્રોસેસ છે ઘણીવાર એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આખી જ પ્રોસેસમાં અમારી ટીમ એમની સાથે હોય સદા સાથે વાર્તાલાપમાં હોય પછી જયારે બ્રેઇન ડેથની સિચ્યુએશન આવે ત્યારે પછી એમની સાથે વાત કરવામાં આવે છે કે આ બંને ટેસ્ટ હવે થઈ ગયા છે. અમારી દ્રષ્ટિએ આ પાકું છે કે વ્યક્તિ બ્રેઇનડેડ છે, નિર્ણય આપણે લેવાનો છે. કોઈ પણ જાતનું પ્રેશર દબાણ જયારે પણ સદા એમ કે તમે કાલે સવારે મળજો અથવા અમારા રિલેટિવ આવતીકાલ બપોરે હશે અથવા અમે હશે, દરેકે દરેક વસ્તુ સદાની ઇમોશન સાથે રહી અને એમની સાથે વાતચીત કરવાની અને એમને સમજાવવાનું કે હવે આ પરિસ્થિતિમાં વેઇટ કરશું તો એવું થશે. જો તમે નિર્ણય હાનો લેશો અથવા સંમતિ આપશો તો સાથે આઠ લોકોને ભોજન મળશે, એમની સાથે વાત કરીએ અને પછી જો એમની સંમતિ હોય જો કન્સેન્ટ લેવામાં આવે, કન્સેન્ટ લીધા પછી એનું રજીસ્ટ્રેશન થાય અને રજીસ્ટ્રેશન થયા પછી જેટલા સારા અંગો છે એ બીજા જે વેઇટિંગ લિસ્ટમાં છે, જેમ મેં પહેલા કહ્યું એ પ્રમાણે જે ફર્સ્ટ વેઇટિંગ લિસ્ટમાં હશે એને અંગનું એમ કહેવાય કે એલોટમેન્ટ થતું હોય છે અને ઓપરેશન થિયેટરમાં લઈ જઈએ.

0: છે એમનો આભાર માનતા હોઈએ અને એમના માટે પ્રાર્થના કરતા હોઈએ. છતાં અમે સાથે ટીમ સાથે મળી અને પ્રેયર કરીને પછી એમને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવે અને જ્યાં આ રિપેરનો પ્રોસેસ થાય. એક વસ્તુ એવી કન્ફર્મ છે કે આપણે જે અંગ આપવાનું છે જે વ્યક્તિને એ એકચ્યુઅલી એ અંગ એન્ડ ઓર્ગન થી પીડાય છે, એટલે કે કિડની નો વ્યક્તિ જેને કિડનીની જરૂર છે ડાયાલિસિસ પણ છે અને એની સારી કિડની મળે તો વધારે સારું જીવન થાય. લીવર વાળા વ્યક્તિને સારું લીવર મળે, ફેફસું સારું મળે કે હૃદય સારું, એટલે કે જે બ્રેઇન ડેડ વ્યક્તિ હોય એમાં સારામાં સારા ઓર્ગન જે નોર્મલ લેવલે કામ કરતા હોય એ અંગો રિટ્રાઈવ કરી અને ડોનેશનમાં આપવામાં આવે છે, જેથી કરીને કમ્પ્લીટલી પ્રોડક્ટિવ લાઈફ જીવી શકે, ડાયાલિસિસ બંધ થઈ જાય, લીવરના ફંક્શન્સ નોર્મલ થઈ જાય, નોર્મલ લાઈફ જીવે અને હાર્ટ અને ફેફસાવાળા હોય તો એ લોકોને ધીરે ધીરે ધીરે કરી અને ઓક્સિજન રિક્વાયરમેન્ટ જતી રહે, પોતાની એક્ટિવિટી કરે. હમણાં જ જો તમે જોયું હશે કે છેલ્લા થોડીક વખત તો આપણા માનનીય અને આપણા જ ગુજરાતના લોક લાડેલા નેતા અને આપણા અત્યારના પ્રધાનમંત્રી એમને પણ એમની મન કી વાતમાં ત્રણ વખત કહ્યું કે અંગદાન માધ્યમ છે, અંગદાન કરવું જોઈએ અને હજારો લોકો વેઇટિંગમાં છે, લાખો લોકો વેઇટિંગમાં છે, જે એમ કહીશું ને કે મૃત્યુના દરવાજે ઉભા છે, એને જો અંગ મળશે તો એ નવું જીવનમાં ફેરવાશે, એક પ્રોડક્ટિવ લાઈફમાં ફેરવાશે.
1: જી સર. સર, આકાશવાણી સાંભળી રહેલા ઘણા શ્રોતાઓ એવા હશે જેમને અંગદાન કરવાની ઈચ્છા હશે પરંતુ સાચી પ્રક્રિયા ખબર નહીં હોય. જો કોઈ સામાન્ય નાગરિક જીવતે જીવ પોતાના અંગદાનનો સંકલ્પ કરવા માંગતો હોય તો તેની પ્રક્રિયા શું છે અને તેમને ક્યાં સંપર્ક કરવો જોઈએ?
0: એટલે હવે આપણે જે રીતે આપણે બીપીએલ કાર્ડની રજિસ્ટ્રી છે ને એવી જ રીતે અંગદાતાઓની રજિસ્ટ્રી તૈયાર થઈ રહી છે નેશનલ લેવલે. અત્યારે આપણે ઇવન ગુજરાતમાં જોઈશું ને તો આપણે જે નવા અત્યારે ડ્રાઇવિંગ લાયસન્સ નીકળે છે એની અંદર નીચે એક લાઇન છે જે તમે કહ્યું હોય કે આઈ એમ ઓર્ગન ડોનર, એટલે કે હું અંગદાતા છું. નકરે મારા આવી કોઈ સિચ્યુએશન મારી સાથે થાય તો મારા પરિવારને હું મંજૂરી આપું છું કે મારું અંગદાન કરવું. માત્ર એટલી વાત છે કે જયારે તમે આવો કોઈ સંકલ્પ લો, એટલે કે નેશનલ લેવલની વેબસાઇટ છે moto.ebdm.government એટલે gov.in પર તમે લોગ ઇન કરશો તો તમને ઓર્ગન ડોનર રજીસ્ટર માટેની લિંક ઓપન થશે અને એની અંદર તમારે જે કોઈ બી ઓર્ગનનું ડોનેશન કરવું હોય તમે કરી શકશો. તમે સિલેક્ટ કરી શકશો કે મારે માત્ર હૃદય આપવું છે કે માત્ર લીવર આપવું છે અથવા બધા જ અંગો આપવા છે, બધા જ અંગો સાથે બધી પેશીઓ પણ આપવી છે. એટલે કે એ વેબસાઇટ પર તમે જયારે રજીસ્ટર કરો ત્યારે એ રજીસ્ટ્રેશન ઇન્ડિયા લેવલે તમારા સ્ટેટ વાઇઝ બી ખરું અને ઇન્ડિયા લેવલે પણ એક રજીસ્ટ્રી તૈયાર થાય છે. એટલે ભવિષ્યમાં એવું થશે કે જયારે આવી કોઈ પરિસ્થિતિનું ક્યાંય નિર્માણ થાય તો જે તે વ્યક્તિને આપણે સર્ચ કરી શકીએ કે એમને પ્લેજ જેને આપણે કહીશું પ્લેજ લીધો એમાં સંકલ્પ લીધો છે કે મારે અંગદાન કરવું છે. અમે એ લોકોને માત્ર એટલી વિનંતી કરીએ છીએ કે જયારે તમે પ્લેજ લો, જયારે તમે નિર્ણય લો, તમારા પરિવારજનોને ચોક્કસથી જણાવશો, કેમ કે નિર્ણય છેવટે જયારે કરવાનો હશે ત્યારે પરિવારે કરવાનો હશે. પ્લેજ લીધું હશે તો પણ પરિવારની મંજૂરી જરૂરી રહેશે, એટલે પરિવાર જો આ બાબતે જાણતું હશે તો આપણને ઇઝીલી એમની કન્સેન્ટ મળે અને કોઈ બીજી અડચણ ઉભી ન થાય. એટલે દરેકે દરેક વ્યક્તિએ જૂના સમયમાં જૂના જમાનામાં એવું હતું કે આપણા ઘરમાં કોઈ ડેથ થાય તો કાં તો એમના એકદમ નજીકના મિત્ર અથવા આપણા સગા સ્નેહી આવ્યું ને કે દાદાનો કે પપ્પાનો આવો એક નિર્ણય હતો, તો એવી રીતે આપણને ઘરમાં માહિતી આપતા. તો એ માહિતી ઘર સાથે જો વહેંચેલી હોય તો બધાને જ ખબર હોય કે અમારા સ્વજનને અંગદાનનું પ્લેજ લીધું છે, તો એ પ્રક્રિયા થોડી વધુ સરળ બને. બધા જ લોકોને નમ્ર વિનંતી છે કે તમે રજીસ્ટર કરાવો.
1: જી સર,
0: પ્લેજ લો.
1: સામાન્ય રીતે લોકો કિડની લીવર કે હૃદયના દાન વિશે જ વધુ જાણે છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ચક્ષુદાન, ત્વચાદાન અને પેશીઓનું દાન પણ મોટા પાયે થાય છે. ખાસ કરીને બાજી ગયેલા દર્દીઓ માટે સ્કીન દાન કેટલી આશીર્વાદરૂપ છે અને લોકોમાં આ અંગે જાગૃતિ લાવવી કેટલી જરૂરી છે? સર,
0: તમારી વાત એકદમ સાચી છે, પણ હવે અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ તો આપણા શરીરમાં વિચારીએ ને તો તમે ચક્ષુદાન વિશે બધા જ લોકોને ખબર છે કે ડેથના વિધિન 6 અવર્સમાં તમે આંખનું દાન કરી શકો. એ જ રીતે ચામડીનું દાન પણ તમે 6 કલાકની અંદર કરી શકો, એમાં કોઈ એજ લિમિટ આવતી નથી, કોઈ રિસ્ટ્રિક્શન નથી. સાથે સાથે આપણે જોઈએ ને તો હૃદયનું દાન થઈ શકે, ફેફસાનું દાન થઈ શકે, લીવર કિડની કોમનલી આપણે સાંભળીએ છીએ, સ્વાદુપિંડનું દાન થઈ શકે, નાના આંતરડાનું દાન થઈ શકે, હાથોનું દાન થઈ શકે, જો હૃદય દાન ન થઈ શકે તો હૃદયના વાયુનું દાન થઈ શકે. એટલે ઓર્ગન તથા પેશીઓ ડોનેશન કરી શકાય અને સ્કીન બેંક પણ સિવિલમાં ચાલુ થઈ છે અને અત્યાર સુધીમાં 45 ત્વચાદાન સિવિલ હોસ્પિટલ બન્યા છે. બધા નવી લાગશે કે આ ત્વચાદાનથી ફાયદો શું થાય, પરંતુ હું આપને

જેથી શકે વ્યક્તિ બ્રેક થાય એના પછીના 6 કલાકમાં કરી શકીએ અને બ્રેઇનર હોય એને તો કરી જ શકીએ. એટલે એના માટે પણ તમે પ્લેસ લઈ શકો છો, તમારા પરિવારજનને જાણ કરી શકો છો. સિવિલ હોસ્પિટલ એવી સિસ્ટમ ગોઠવેલી છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં કોઈ પણ વ્યક્તિ ઘરે બ્રેક થાય ને તો પણ અમારી ટીમ ઘરે જઈ અને ત્વચાદાન લેતી હોય છે, ચક્ષુદાન સાથે જઈને. અને બીજી એક અગત્યની વાત કહીશ કે દરેક લોકોને એવું થતું હોય કે સ્કીન ડોનેશન કરીશ તો ડિસફિગરમેન્ટ થશે. આપણી આપણી સંસ્કૃતિમાં આપણે એવું છે કે આપણે છેલ્લે જ્યારે લાસ્ટ રિચ્યુઅલ કરતા હોય ત્યારે પૂજા પાઠ કરીને પછી આપણે સ્પેશલ લઈ જતા હોય છે. પરંતુ આપ સૌને જણાવીશ કે સ્કીન ડોનેશનમાં જયારે આપ સ્કીન આપવાની હા પાડો છો

0: તમે આ નિર્ણય લેશો તો એના થકી ઘણા બધા દર્દીઓ જે વધારે પડતા મેન્સ વાળા હોય અથવા ટિશ્યુ લોસ વાળા હોય એને એક બાયોલોજીકલ ડ્રેસિંગ તરીકે મળે. આ ચામડી એમની જેમ એના શરીરને વળી નથી જવાની, થોડાક દિવસે નીકળી જશે, મને ત્યારે નીકળશે કે જયારે એનું પોતાનું હિલિંગ થાય. એટલે એનો ટિપિકલ એમ કહીશું કે બાયોલોજીકલ ડ્રેસિંગ છે જે પ્રોટીન લોસ બચાવે અને ઇન્ફેક્શન બચાવે.
1: જી સર. સર, તમે અને તમારો સ્ટાફ દિવસ રાત દર્દીઓ વચ્ચે રહો છો. એક તરફ કોઈ પરિવારે પોતાનું સ્વજન કુમાર

0: સૌથી વધારે ઉત્તમ કોઈ ફિલિંગ્સ ના હોઈ શકે. એની સાથે સાથે વીકમાં 3 દિવસ ડાયાલિસિસ કરાવતા પરિવારને ડાયાલિસિસ બિલકુલ બંધ થઈ જાય અથવા ખૂબ લીટર હોય એટલે 50 લીટર 60 લીટર પર મિનિટ ઓક્સિજન સાથે જીવતા હૃદયના દર્દીને ત્યારે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ના હોય, પોતે ચાલી શકે, વ્હીકલ ચલાવી શકે. અને એ જ રીતે કોઈ પણ ડોનર વ્યક્તિ જયારે પુનઃ એમ કહેવાય ને કે નોકરી પર રહેલો અથવા પ્રોડક્ટિવ લાઈફ જીવતો થાય, એવા કિસ્સાઓ જયારે સામે આવે ત્યારે પોતાને ખૂબ મોટિવેશન મળે છે. સાથે સાથે અમારી ટીમને પણ અમે મોટિવેટ એ રીતે જ રાખીએ છીએ કે આપણે અત્યારે જે કઈ બી કામ કરી રહ્યા છીએ આપણે જાણતા નથી કે કયા ડોનરે કોને અંગનું દાન કર્યું છે, પરંતુ એટલું ચોક્કસ જાણીએ છીએ કે આ જે વ્યક્તિ ફરી જીવિત નથી થવાના કે બ્રેઇન ડેડ છે, એ વ્યક્તિ થકી બીજા પણ લોકોને, અનનોન લોકોને જીવન મળશે અને જીવન દાન મળશે. મારી દ્રષ્ટિએ આ એક ફિલિંગ સાથે કામ કરી રહ્યા છે અને એના માટે મારી ટીમને પણ ખૂબ બધા ધન્યવાદ આપું છું, એમનો આભાર પણ માનું છું કે અમે સૌ સાથે મળીને એક એવું કરી રહ્યા છે કે સમયમાં કોઈ જોતા નથી. અમારું વોટ્સએપ ગ્રુપ છે, 24/7 મેસેજ પર રનિંગ થતું હોય, કંઈ પણ તકલીફ હોય મેનેજમેન્ટમાં તો બધા એક સાથે મળી અને પેશન્ટ મેનેજ કરી અને આપણે ટેસ્ટ સુધી એને ફિઝિકલી મેનેજ કરતા હોય. એટલે આ એક એવું કહેવાય ને કે રાત દિવસ જોયા વગર કામ કરવાની એક પ્રવૃત્તિ છે, પરંતુ એની સામે જે સેટિસ્ફેક્શન છે, ખૂબ સેટિસ્ફેક્શન, ખૂબ સંતોષ અને આનંદ થાય છે જયારે તમને કન્સેન્ટ મળે છે, જયારે તમને ખબર પડે છે કે આ જે તે વ્યક્તિ તરફથી 5 અંગો 6 અંગો મળ્યા ત્યારે એવું થાય છે કે કેટલા લોકોના જીવન પૂરા બદલાઈ જશે અને એમને એક નવું જીવન મળશે.
1: જી સર, સમાજમાં એવી ગેરમાન્યતાઓ છે કે ડાયાબિટીસ, બીપી ધરાવતા લોકો અથવા તો વૃદ્ધ વ્યક્તિ અંગદાન ન કરી શકે. મેડિકલ સાયન્સ મુજબ કઈ ઉંમર સુધી અને કઈ શારીરિક પરિસ્થિતિમાં અંગદાન શક્ય બને છે?
0: એટલે મેં આપને પહેલા પણ કહ્યું કે જયારે કોઈ વ્યક્તિને અંગ આપવાનું હોય અથવા જેને જયારે વ્યક્તિને અંગની જરૂર હોય ત્યારે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિની જરૂર છે, જે રેસિપિયન્ટ છે, એનું એ અંગ તો બિલકુલ કામ નથી કરતું. એટલે આપણે જે ડોનેટ કરવાનું છે એની સારામાં સારી કન્ડિશનમાં હોવું જોઈએ. જો આપણે ચક્ષુ અને ત્વચાદાનની વાત કરશું તો એમાં કોઈ લિમિટ નથી, એજ લિમિટ નથી. પરંતુ જયારે ઓર્ગનની વાત થાય છે, સપોઝ હાર્ટ છે કે લંગ્સ છે, તો એ હેલ્ધી વ્યક્તિને હોય વધારે જરૂરી છે. ઓલ્ડ એજમાં પણ ડોનેશન થાય છે, નથી થતા એવું નથી, પરંતુ એ પછી એમની ઉંમર પ્રમાણે સપોઝ એમાંથી એમને કિડની કે લીવર ત્યાં સુધીમાં કોઈ ચેન્જીસ ન થયા હોય અને હેલ્ધી હોય તો એ પણ આપી શકાય. એટલે એસ કોઈ બહાર નથી, પરંતુ આપણે એવું જોઈએ છે કે બને ત્યાં સુધી એમ કે 60 વર્ષની ઉપર થયું હોય

0: આપણું હૃદયમાં ક્યાંક ને ક્યાંક ચેન્જીસ આવ્યા હોય અથવા ફેફસામાં આવ્યા હોય, તો એ ચેન્જીસ જો આપણે રૂલ આઉટ કરી શકીએ તો એ લઈ શકાય. પરંતુ જે વ્યક્તિને એમની જરૂર છે એ નોર્મલ એમ મળે એના માટેની કોશિશ હોય છે. એટલે રિપોર્ટ પ્રમાણે, ઇકો પ્રમાણે કે તમારા સીટી સ્કેન અને બાકીના રિપોર્ટ પ્રમાણે જે અંગ સારામાં સારું કામ કરતું હોય એ અંગ લઈ અને એનું પ્રત્યારોપણ કરવામાં આવે છે.
1: જી સર, સરકારી હોસ્પિટલમાં આટલા મોટા પાયે ઓર્ગન રિટ્રીવલ અને ગ્રીન કોરિડોર જેવી વ્યવસ્થા ઉભી કરવી પડકારજનક હોય છે. આ સેવા યજ્ઞમાં રાજ્ય સરકારનું માર્ગદર્શન અને હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત પીઠબળ પૂરું પાડે છે સર?
0: તમારી વાત સાચી છે. શરૂઆતમાં ટીમ બનાવી અઘરી હતી, રેસિડેન્ટ ડોક્ટર્સને મોટિવેટ કર્યા, એ લોકો જોડાયા. હું મારો એમ કહેવાય ને કે 24/7 અવેલેબિલિટી, દરેકે દરેક પ્રેયરમાં મારી હાજરી થાય એવી કોશિશ કરવાની હંમેશા. અને સાથે સાથે હું સરકારની જે વાત કરીશ ને, તો જયારે 50 ઓર્ગન ડોનેશન થયા હતા ત્યારે એ વખત પણ અમારા હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ સર સિવિલ હોસ્પિટલ આવીને આખી ટીમને બિરદાવેલી. 74 ઓર્ગન ડોનેશન થયા ત્યારે આપણા અત્યારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલભાઈ સાહેબ એમની આખી ટીમ અને દાતાઓ પરિવારને પોતાના ઘરે બોલાવી અને સન્માન કરેલું. એના પછી શંકરભાઈ ચૌધરી આપણા વિધાનસભાના અધ્યક્ષ, એમને પણ એમના ઘરે બોલાવી અને બધાનું સન્માન કરેલું. ગવર્નર સાહેબ પણ 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીએ પરિવાર સાથે પરિવારનું સન્માન કરે છે. અને હમણાં જ અત્યારના આપણા હેલ્થ મિનિસ્ટર પ્રફુલભાઈ પાનસરા સાહેબ સિવિલ હોસ્પિટલ આવીને એમને અમર કક્ષની મુલાકાત લીધી, ત્યારે પણ એક બેન ત્યાં જે દાતા પરિવારના બહેન હતા એમને ખૂબ મત મસ્તક કરીને અભિનંદન પણ આપ્યું અને એમને ખૂબ ઋણ સ્વીકાર કર્યું કે તમે જે આ નિર્ણય લીધો છે એના થકી લોકોને નવું જીવન મળશે. એટલે કે સરકાર તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપણી પાસે સિવિલમાં છે જ, એક ડેડિકેટેડ ટીમ એના માટે કામ કરે છે, પરંતુ સરકાર પણ હંમેશા પ્રોત્સાહક દરેક જગ્યાએ તમારું ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે મોટિવેશન મળે એવી વાત. અને આવી રીતે જયારે આપણા મુખ્યમંત્રી કે આપણા વિધાનસભાના અધ્યક્ષ કે આપણા હેલ્થ મિનિસ્ટર સાહેબ આપણને શાબાશી આપે અથવા કામને સરાહે, તો આઈ થિંક ટીમ મોટિવેટેડ રહે છે. અને મારી પોતાની એક સુપ્રિયમ તરીકેની બી પણ જેવી જવાબદારી છે કે હું પણ મારી ટીમને હંમેશા મોટિવેટ રાખવા કોશિશ કરી રહ્યો છું. સૌ સાથે મળી અને ટીમ વર્ક તરીકે કામ કરીએ છીએ. સરકારનો સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું અને એની સાથે સાથે સમયાંતરે તમને જયારે કોઈ તમારું જે કામ છે એના ઉપર ધ્યાન આપી અને તમને એના માટે પોઝિટિવ કોમેન્ટ કરે, આઈ થિંક એ જ વસ્તુ છે. અને એની સાથે સાથે જે અંદરથી એક ભાવના છે કે આપણે કોઈકને કોઈકને ખુશી કે આનંદ આપી રહ્યા છે આપણા કામ થકી, તો એ બધા સૌ સાથે કરતા રહીશું ને વધારે વધારે અવેરનેસ ફેલાય એવી પ્રક્રિયા આપણે હંમેશા કરશું.
1: જી સર. સર, આગામી સમયમાં અનુદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલનું વિઝન શું છે? કઈ નવી મેડિકલ સુવિધાઓ કે ટ્રાન્સપ્લાન્ટેશનમાં હોસ્પિટલ આગળ વધી રહી છે જેથી વધુને વધુ દર્દીઓને લાભ મળી શકે?
0: અત્યારે જોઈએ ને તો કિડની, સ્વાદુપિંડ, લીવર અને હૃદય આનું ટ્રાન્સપ્લાન્ટ આપણા નવી સિટી કેમ્પસમાં જ થાય છે અને યુએન મહેતા ટૂંક સમયમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ પર કરશે. એટલે એવું કહેવાય ને કે મેજોરિટી ઓફ ધ ઓર્ગન્સ કે જે આપણને રૂટીનલી મળતા હોય છે ડોનેશનમાં એ અહીંયા જ, આંખ જે આપણને ચક્ષુદાન મળે છે એ પણ એમ જે ઇન્સ્ટિટ્યુશનમાં જાય છે ને, આપણા પોતાની પાસે સ્કીન બેંક છે સિવિલમાં. એટલે કે અંગો અને પેશીઓ જે રૂટીનમાં મળતી હોય છે બધી જ મેડિસિટી કેમ્પસમાં રજીસ્ટર્ડ કરેલા દર્દી, એટલે કે ગરીબ દર્દીને સીધો સીધો લાભ મળે છે. વિઝન એવું છે કે આ અવેરનેસ ઓર વધારે ફેલાવીએ. નથી ઇચ્છતા કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં કે કોઈ પણ વ્યક્તિના સ્વજનને બ્રેન્ડેડની સિચ્યુએશન આવે, પરંતુ જો આવી સિચ્યુએશન આવે અને પોઝિટિવથી સામેથી પ્રોએક્ટિવલી એ કન્સેન્ટ આપણને આપે, એટલી અવેરનેસ સમાજમાં થાય તો કદાચ જે વેઇટિંગ લિસ્ટ છે પ્રત્યારોપણ માટે, જે લોકો એમ કહે ને કે મોતના મુખ ઉપર ઉભા છે, એ લોકોને અંગો મળે અને એમને નવજીવન મળી શકે.
1: જી સર. આકાશવાણીના માધ્યમથી લાખો શ્રોતાઓ આજે તમને સાંભળી રહ્યા છે. અંતમાં એક સુપ્રિન્ટેન્ડન્ટ અને તબીબ તરીકે સમાજની અંદરના આ મહાદાનમાં જોડાવા માટે આપ શું સંદેશ આપવા માંગશો સર?
0: માત્ર એટલું કહીશ કે નાત જાતના ભેદભાવ મૂકી, ઉચ્ચ નીચના ભેદભાવ મૂકી અને આપણે સૌ સાથે મળી અને આ અંગદાનની મુહિમમાં જોડાઈએ અને વધારેમાં વધારે અંગદાન થાય એવી અવેરનેસ ફેલાવીએ. એક દિવસ એવો ચોક્કસથી આવવો જોઈએ કોઈ જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન કરવું જ ન પડે. તમને જરૂરી કિડની કે લીવર તમને બ્રેન્ડેડ વ્યક્તિમાંથી મળી રહે એટલી અવેરનેસ થાય અને જે વેઇટિંગ લિસ્ટ અત્યારે ખૂબ લાંબુ છે એ ધીરે ધીરે ઓછું થઈને ખતમ થઈ જાય. જો આપણે સૌ સાથે મળીને આવી સિચ્યુએશન કરશું કે જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને જીવન નવજીવન આપવા માટે અંગ નહીં આપવું પડે, ત્યારે હું માનું છું કે આપણે ખરેખર આ દિશામાં કામ કરી રહ્યા છીએ.
1: જી સર. તો શ્રોતા મિત્રો, આ હતા સિવિલ હોસ્પિટલની સેવા અમદાવાદની સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી સર, જેમણે સિવિલ હોસ્પિટલની અનુદાનની સફર અનુદાન માટેની પ્રક્રિયા અને આ મહાદાન પ્રત્યે સમાજની બદલાયેલી માનસિકતા અંગે ખૂબ જ વિસ્તૃત અને સચોટ માહિતી આપી. ડોક્ટર રાકેશ જોશી સર પોતાનો કિંમતી સમય ફાળવીને આકાશવાણી સાથે જોડાવા અને અમારા શ્રોતાઓને અનુદાન જેવા આ પવિત્ર સેવા યજ્ઞથી માહિતગાર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ અમારો આ વિશેષ કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે. હું છું પૂરણ સમ્રાટ. હવે મને આપશો રજા અને આપ સાંભળતા રહો આકાશવાણી. નમસ્કાર. સાંપ્રદાયિકતા 12 વર્ષ સુશાસનના શ્રેણી અંતર્ગત અંગદાન ક્ષેત્રે નવી ક્રાંતિ અને નવી ગતિ અંગે વિશેષ ચર્ચા. ચર્ચાનો ભાગ લઈ રહ્યા હતા અમદાવાદની એસઆરઆર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અને આકાશવાણી અમદાવાદના પ્રતિલિપિ સંપાદક તરણ સમ્રાટ.

不同的消息上你，来自某个角度 ，science and technology， 然后来 really 感到不提 ，really 感到没有。आकाशवाणी अहमदाबाद वडोदरा हृदय आवती काले प्रसारित थनारा कार्यक्रम विगत सवेरे छ वगैरह 5 मिनिटे भक्ति संगीत नो कार्यक्रम अर्चना छ वगैरह 30 मिनिटे अमृत धारा में व्यस्तता अने व्यस्तता नो बोज आ विषय पर कुमार पाल देसाई नो लघु वार्तालाप छ वगैरह 35 मिनिटे श्री रामचरित मानस गान छ वगैरह 45 मिनिटे गांधी वंदना सवेरे 7 वगे सदा बहार गीत 7 વાગીને 20 મિનિટે ગુજરાતી ગીતો 8 વાગીને 30 મિનિટે એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સવારે 9 વાગે માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે 10 વાગીને 2 મિનિટે સિંધી કાર્યક્રમ સુહાણ 10 વાગીને 45 મિનિટે સુગમ સંગીતનો કાર્યક્રમ 11 વાગીને 2 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 11 વાગીને 30 મિનિટે હિન્દી ગીત 12 વાગીને 2 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 12 વાગીને 30 મિનિટે બહેનો માટેના ખાસ કાર્યક્રમ શહેરમાં વુમન વેલનેસ વિશે ડોક્ટર નીના શાહ સાથે અલ્પા શાહ અને લિપ્પી ત્રિવેદીની વાતચીત 1 વાગીને 10 મિનિટે સુગમ સંગીતનો કાર્યક્રમ કલાકાર સલામત ખાન 1 વાગીને 30 મિનિટે ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી અમારી સાંજની સભામાં સાંજે 5 વાગીને 10 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર 5 વાગીને 45 મિનિટે લોકસંગીત કલાકારો ધનજીભાઈ કોઠીચા અને ભીખુદાન ગઢવી 6 વાગીને 30 મિનિટે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 7 વાગીને 22 મિનિટે ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો રાત્રે 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી 9 વાગીને 15 મિનિટે સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્ર પરથી રજૂ કરીશું 9 વાગીને 30 મિનિટે આજ કે ફનકાર 20 વાગે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 10 વાગીને 30 મિનિટે હિન્દી ફિલ્મ સંગીત રાત્રે 11 વાગીને 10 મિનિટે સમાચાર સેવા વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું વિષય ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ કાર્યક્રમની વિગતો બાદ હવે સ્થાનિક હવામાન સમાચાર અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણ તાપમાન 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે સામાન્ય કરતા 2.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું જ્યારે લઘુત્તમ ઉષ્ણ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે સામાન્ય કરતા 1.7 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું સાંજે 5:15 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 41% રહ્યું આગાહી છે કે આકાશ મુખ્યત્વે અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 મિનિટે આજ મીટર્સ પર ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો પરંતુ અમારા ડીટીએચના માધ્યમથી ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકશો નમસ્કાર શુભ રાત્રિ જય હિન્દ